228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શનિવાર, ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર શ્રાવણ દિનાંક 10, સંવત 1948, પ્રચલિત તિથિ આષાઢ વદ ત્રીજ, વિક્રમ સંવત 2082, તારીખ 1 ઓગસ્ટ 2026, સવારના 5:58 અને 38 સેકન્ડ થઈ છે. આરંભ કરી છીએ પ્રથમ સભાના કાર્યક્રમો મંગળ સ્વરથી.

0: विचार बिंदु।
1: विचार बिंदु आपे सांभळ्यो, विषय हतो ध्येय, पठन हतो कल्पना मेहतानो। आ प्रसारण छे આકાશવાણીના ભુજ કેન્દ્રનો। રજૂ કરી છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। પ્રથમ સાંભળશો ભીખુભાઈ સરદારાને, રચના છે દયાનંદની।

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

ગોપાલ રામજી ગોહિલના સ્વરમાં અંબારામની રચના સાંભળ્યા બાદ સાંભળી રચના તુલસીદાસની કરશન સાગઠિયાના સ્વરમાં.

0: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં પૂરો થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. રજૂ કરી છીએ કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત આ માહિતીનો વિષય છે પશુમાં પડતા જખમ માટે પરંપરાગત ઉપચાર. પઠન કરતા છે સીડી કરમસિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓ, આજની કૃષિ માહિતીમાં આપણે પશુઓને પડતા જખમ અને જીવડા માટેના પરંપરાગત ઉપચારની વાત કરીશું. ખેડૂત મિત્રો પાસે પણ ઘણા ઢોર ઢાંખર હોય છે, તેમજ વ્યવસાયિક ધોરણે પણ પશુપાલકો પોતાની પાસે ઘણા બધા ઢોર રાખતા હોય છે. ત્યારે ઢોરને વાગવાથી ઘણી વખત ચાંદુ પડી જાય છે. આ ચાંદુ રૂઝાવવા માટે ચાંદા ઉપર જેઠી મધનું ચૂર્ણ ભભરાવવાથી તે ઝડપથી રૂંઝાય છે. છતાં ચાંદામાં કેટલીક વખત જીવડા પણ પડી જાય છે અને પરિણામે તકલીફ વધી જાય છે. આ તકલીફના ઉપચાર માટે કલગારીનો કંદ 10 ગ્રામ લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી ખાંડ સાથે એક જ વખત ખવડાવવાથી ચાંદુ પણ સારું થશે અને જંતુ પણ મરી જશે. આ કલગારી કંદને કંકાસણી અને વઢવાડિયો પણ કહે છે, તેને દૂષિતો વચનાગ પણ કહે છે. આ વનસ્પતિ વાડમાં ઘણીવાર થાય છે. આ કંદ ઝેરી છે, તેથી વધારે ન ખવડાવવો જોઈએ. ચાંદામાં જીવડા હોય ત્યારે તે નરી આંખે દેખાતા નથી, પણ સોજો ચડી જાય છે. સોજો હોય તો જીવડા છે એમ ચોક્કસ જાણવું. તે મરી જાય તે માટે ઘણી દેશી વનસ્પતિઓ સારું કામ કરે છે. સીતાફળના પાનનો રસ કાઢીને ભરાવવાથી જીવડા મરી જાય છે. ઢોરના ન રૂઝાતા ચાંદા માટે ઉમરાની અંતરછાલ વાટીને ચોપડવી, જીવાત ઉપર તેની લુગદી મૂકવી. કેટલાક લોકો જીવડા મારવા માટે ફિનાઇલ મૂકે છે, જોકે તેથી જીવડા મરે છે ખરા, પણ તે ગાને ખોદી નાખે છે. પરંતુ જીવડા મારવા માટે ટર્પેન્ટાઇન ખૂબ સારું કામ કરે છે. 3 ભાગ મીઠું તેલ અને 1 ભાગ ટર્પેન્ટાઇન મેળવીને ઘામાં મૂકવાથી જીવડા મરે છે અને ઘા રૂંઝાય છે. કપૂરની ગોટી લગભગ બધે જ મળી શકે. મીઠું તેલ અને કપૂર ઘામાં ભરવાથી જીવડા મરી જાય છે. કરંજ, સીતાફળ, નગોળ અથવા લીમડાના પાનના ઉકાળાથી ધારું ધોવું અને તેના પાન વાટીને મલમ બનાવો. આ મલમથી પણ ઘા રૂંઝાય છે. ઢોરના ચાંદાની જીવાત પર કપૂરિયા કલારના પાન વાટીને ભરવા. ઊંધાફૂલી નામની વનસ્પતિ ગામડામાં ઘણી જગ્યાએ જોવા મળે છે. ખેતરોમાં તે નિંદામણ તરીકે થાય છે. તે વનસ્પતિ ઢોરને શિંગડે બાંધવાથી બધા જીવડા ખરી પડે છે. આ એક ચમત્કારિક ઇલાજ છે, પણ તે સચોટ છે. તેમજ ગાને રૂઝાવવા માટે મધ અને જેઠી મધનો મલમ અક્સીર છે. જેઠી મધના લાકડાનો પાવડર બજારમાં મળે છે, તેને લાવી તેમાં મધ મેળવી તેને છૂંદીને મલમ તૈયાર કરવો. આ મલમ ઘા રૂંઝાવવાનું કામ સરસ રીતે કરે છે. આંચળમાં અનેક કારણોસર ઇજા થાય છે અને ચાંદા પડી જાય છે, તે માટે પણ આ જ મલમ વાપરી શકાય. ગમે તેટલા જીવડા હોય તો પણ કાળી મુસળીનું ચૂર્ણ 2 તોલા ગોળ સાથે મેળવીને ખવડાવવાથી જીવડા બિલકુલ રહેશે નહીં. વધુમાં ખાખરાના સૂકા પાનની રાખ મીઠા તેલમાં મેળવી ઢોરના ભાઠા કે સડતા ચાંદા પર લગાડી શકાય. સડતા ચાંદા પર સાજળની રાખ ભભરાવવી. સાજળના લાકડાનો વહેર અથવા ઝીણા ટુકડા સુથારને ત્યાંથી પણ મળી શકે. સાજળ અથવા અર્જુન નામનું ઝાડ ઇમારતી લાકડા તરીકે વપરાય છે, તેમજ આનું તૈયાર ચૂર્ણ બજારમાં પણ મળે છે. ધાવડીના ફૂલની ભૂકી ચાંદામાંથી રસ ચૂસી લે છે અને ઘાવને રૂજવે છે અને ઘાવમાંથી જીવાત ચૂસી લે છે. ધાવડીના સૂકા ફૂલ બજારમાં મળી શકે છે. ઢોરને ગમે તે જાતનું ચાંદુ પડ્યું હોય તો તે અચૂક મટાડવા માટે લીમડાના પાન, દારૂ હળદર, જેઠી મધનું ચૂર્ણ આ બધી ચીજોને એકત્ર કરીને મલમ બનાવો. આ મલમમાં રૂજ લાવવાનો ઘણો સારો ગુણ છે. આંચળમાં ચાંદા પડી ગયા હોય તો પણ તે ઉપયોગી છે. આમ આપણા દ્વારા ઘરે બેઠા પશુઓમાં પડતા જખમ અને જીવડાનો ઉપચાર કરી શકાય અને પશુઓને પીડામાંથી મુક્ત કરી શકાય. તો મિત્રો, આવા જે પરંપરાગત ઉપચારો છે તે હાલના પશુપાલકોએ, ખાસ કરીને અનુભવી પશુપાલકો પાસેથી માહિતી લઈને કરવા. અન્યથા જો બહુ જ પોતાને ખબર ન પડતી હોય તો અંતે ડૉક્ટરની સલાહ લેવી અને પછી આ પરંપરાગત ઉપચારો કરવા.
0: પશુમાં પડતા જખમ માટે પરંપરાગત ઉપચાર વિશે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી આપે સાંભળી સીડી કરમસિયાણી પાસેથી. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું.

પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન શૃંખલાનો મણકો 374મો. કલાકાર છે અનુરાધા પૌડવાલ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રી આવકાર્યું. રાજ્યમાં અતિભારે વરસાદ. સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂંધવાબંધ વરસાદ. મોડી રાત્રે મુખ્યમંત્રીએ પ્રવર્તમાન વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો. સૈન્ય અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે. ડાંગના મહાલમાંથી 311 બાળકોનું રેસ્ક્યુ. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ. અને મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે 12 ઓગસ્ટ સુધી નોંધણી. સમાચાર વિગતવાર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026 અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, આ બિલનું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકાર પણ મેરિટ ફર્સ્ટના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
1: જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટેનું સુધારા વિધેયક 2026 સંસદમાં પસાર થયું છે. હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે વધુ કડક સજા, વધુ કડક દંડ અને વધુ અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત થશે. કેન્દ્ર સરકારે પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા માટેનું મજબૂત કાનૂની માળખું તૈયાર કર્યું છે.
0: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂંધવાબંધ વરસાદ વરસ્યો. આ ઉપરાંત તાપીના ડોલવણ અને ખેડાના વસોમાં 16.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. બોટાદ અને સુરેન્દ્રનગરમાં ગઈકાલથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જામનગરમાં મોડી સાંજે વરસાદ પડ્યો. કચ્છ જિલ્લામાં સરેરાશ 2.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ભુજમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે. પંચમહાલમાં પણ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આણંદમાં ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે અનેક વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ છે. પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતા નવસારી અને સુરતને જોડતો માર્ગ બંધ કરાયો છે. અમરેલીમાં જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જિલ્લામાં ધાતરવાડી 1 ડેમ ઓવરફ્લો થતા કાંઠાના ગામોને લોકોને સાવચેત કરાયા છે. દરમિયાન કાયદા અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં ફાયર સ્ટેશનની મુલાકાત લઈ આપત્તિ વ્યવસ્થાપન માટે ઉપલબ્ધ સાધનો, સંસાધનો અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. ડેમની સ્થિતિની વાત કરીએ તો ભારે વરસાદને કારણે પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની હાલની સપાટી 129.85 મીટરે પહોંચી છે. છોટાઉદેપુરમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે સુખી જળાશયનો 1 દરવાજો ખોલવામાં આવ્યો છે. ભાવનગરનો શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થતાં 18 ગામોને ચેતવણી આપવામાં આવી છે. ડાંગમાં ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક માર્ગો પર ઓવરટોપિંગને કારણે બંધ કરાયા છે. તાપી જિલ્લામાં પૂર્ણા, અંબિકા, ઓલણ નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થતાં કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે મોડી રાત્રે એસસીઓસીની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા. રાજ્યના 10 જિલ્લામાં આજે રેડ એલર્ટની સંભાવનાને પગલે આગલી રાત્રે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપી. અમદાવાદ, નવસારી અને સુરતમાં 2-2 આર્મીની કોલમ જરૂર જણાય તંત્રની મદદ માટે તૈનાત કરાઈ છે. જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આર્મીને મોકલાય છે. આ વખતે સમગ્ર તંત્રના આગવા સાવચેતીપૂર્ણ આયોજનને પરિણામે 16,500 થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા અને 41 લોકોને રેસ્ક્યુ કરાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો 61.50% વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આણંદમાં ભારે વરસાદ વચ્ચે બોરસદ ચોકડી નજીક 3 બાળકો ખુલ્લા કાંસના નાળામાં પડતા 11 વર્ષની 1 બાળકીનું મોત થયું છે, જ્યારે સ્થાનિક લોકો અને પોલીસ જવાનોની તાત્કાલિક કામગીરીને કારણે 2 બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા. ડાંગના સુબીર તાલુકામાં મહાલની એકલવ્ય શાળામાં પાણી ભરાઈ જતા અગમચેતીના ભાગરૂપે 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર કરાયું. વલસાડમાં બંદર રોડ પાસે ઓરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમાં ફસાયેલા 3 યુવકને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવાયા. ભરૂચમાં કીમ નદીમાં પાણીની સતત વધતી જળસપાટીને કારણે વાલિયાના 7 અને હાંસોડ તાલુકાના 12 ગામોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ. ઓરંગા નદીનું જળસ્તર વધતા વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા. નવસારીમાં ભારે વરસાદને પગલે 90 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હોવાનું જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું.
2: ત્યાર સુધી તંત્ર તરફથી 4190 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યું છે, જેમાંથી અંદાજે 700 લોકો શેલ્ટર હોમ્સમાં છે. અત્યાર સુધી માનવીય સંવેદનશીલતા દાખવીને અમે 34 સગર્ભા બહેનોને પણ શિફ્ટ કર્યું છે અને પ્રાથમિકતાના ધોરણે દિવ્યાંગોને, સિનિયર સિટીઝન્સને અને સગર્ભા બહેનોને શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં અત્યારે 3 એસડીઆરએફની ટીમ, 1 એનડીઆરએફ અને 1 આર્મીનું કોલમને પણ સ્ટેન્ડબાય રાખી લેવામાં આવ્યું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ IIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સેન્ડલ IIR ન્યૂઝ _abid ને ફોલો કરશો. સુરત જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી 70 સભ્યોની ભારતીય સેનાની ટુકડી સુરત આવી પહોંચી છે. અધિકારીઓએ દબાણ નીચાણવાળા વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિકોને સુરક્ષિત સ્થળાંતર કરવા સમજાવવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ હોવાનું કલેક્ટર PB પંડ્યાએ જણાવ્યું હતું.
3: જામનગર જિલ્લામાં 12 જેટલી બોટો તૈનાત રાખવામાં આવેલી છે, જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં આપણે જરૂરત પડે તો આ બોટોનો ઉપયોગ કરી શકાય. નીચાણવાળા વિસ્તારોને પણ વહીવટીતંત્ર વતી હું અપીલ કરું છું કે તેઓ સુરક્ષિત સ્થળે શિફ્ટ થઈ જાય, જેથી કરીને પાણી ભરાવાના કિસ્સામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ આપણે નિવારી શકીએ.
0: અમદાવાદમાં વિરમગામ, ધોલેરા, માંડલ સહિત વિવિધ તાલુકામાં અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ પાણીના નિકાલ, પાળાના સમારકામ અને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની એક ટીમ, જ્યારે છોટાઉદેપુરમાં એક ટીમ તૈનાત કરાઈ છે. સાબરકાંઠામાં ભારે વરસાદની સ્થિતિને પગલે પોલીસ તંત્ર એલર્ટ પર છે. નાગરિકોને સાવચેતી રાખવા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે અપીલ કરી હતી. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તીવ્રતા ઘટીને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આજે ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
4: ट्रेडों के लिए भी एस्टिमेटेड रेडी रेमपोर्ट की वार्निंग गुजरात रीजन में है और साथ ही सौराष्ट्र के लिए है और डे 3 के लिए हैवी रेमपोर्ट की वार्निंग है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ रीजन में. और थंडरस्टॉर्म की बात करेंगे तो एंटायर गुजरात कोस्ट के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 40-50 किलोमीटर पर आवर के आसपास थंडरस्टॉर्म के टाइम विंड रहने का पूर्वानुमान है.
0: રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિને કારણે તકેદારીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, અમરેલી અને સુરત સહિતના જિલ્લાઓમાં શાળા, કોલેજ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં પણ શાળા, કોલેજો બંધ રાખવા માટેની જાહેરાત કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ દ્વારા કરાઈ હતી.
5: રાજકોટમાં અભી તક બારિશની ધ્યાન માં રખતે હુએ કલ શનિવાર કો જિલ્લે કે તમામ સ્કૂલ્સ, નિજી ઓર સરકારી કોલેજેસ, નિજી ઓર સરકારી તથા આંગણવાડી જે હૈ શૈક્ષણિક કાર્યો કે લીએ બંધ રહેંગે. જબ તક યે ફોરકાસ્ટ જો હૈ હેવી ટુ વેરી હેવી રેનફોલ જો હૈ વો સમાપ્ત નહીં હો તબ તક લોગ અનનેસેસરી જો ભી આના જાના હૈ ઉસકો ટાલેં.
0: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની 12મી ઓગસ્ટ સુધી પિન વિતરણ અને નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોંધણી બાદ વિદ્યાર્થીઓ 3-13 ઓગસ્ટ સુધી સહાય કેન્દ્રમાં જઈને પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકે છે. ચાલુ વર્ષે 300 બેઠકોના વધારા સાથે કુલ 7500 બેઠકો પર પ્રવેશ અપાશે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ આ રવિવારે યોજાશે નહીં. આગામી 2 દિવસ ભારે વરસાદને કારણે આવતીકાલે યોજાનારો સામૂહિક સ્વચ્છતા કાર્યક્રમ સાવચેતીના પગલા રૂપે રાજ્યભરમાં મુલતવી રાખવામાં આવ્યો છે. રાજ્યમાં આજે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને આ પરીક્ષા મોકૂફ રખાઈ છે. સંબંધિત પરીક્ષા હવે આગામી 9 ઓગસ્ટે યોજાશે. આ સાથે આવતીકાલે યોજાનારી ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા પણ મોકૂફ રખાઈ છે. ગીર સોમનાથમાં કાજલી ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ, જેમાં ગુણવત્તાયુક્ત ગ્રામ પંચાયત વિકાસ આયોજન અને ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રીએ આવકાર્યું. રાજ્યમાં અતિભારે વરસાદ, સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધોધવા બંધ વરસાદ. મોડી રાત્રે મુખ્યમંત્રીએ પ્રવર્તમાન વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો. સૈન્ય અને NDRF તેમજ SDRFની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે. ડાંગના

મહાલમાંથી 311 બાળકોનું રેસ્ક્યુ. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ અને મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે 12 ઓગસ્ટ સુધી નોંધણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: છે અજય ચક્રવર્તીનો સ્વર.

0: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં પૂરો થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે કેચ ધ રેન અભિયાન. પઠન છે વિરલ રાણાનું, સંપાદન છે અશરફ નથવાણીનું.
1: શ્રોતા મિત્રો, પાણી એ માત્ર કુદરતી સંસાધન નથી પરંતુ જીવનનો આધાર છે. પાણી વિના માનવ જીવન, કૃષિ, પશુપાલન અને સમગ્ર પર્યાવરણની કલ્પના પણ શક્ય નથી. વધતી જતી વસ્તી, આબોહવા પરિવર્તન અને ભૂગર્ભ જળના

0: સતત ઘટતા સ્તરને ધ્યાનમાં રાખી ને જળ સંરક્ષણ આજે સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગયું છે. આ જ હેતુને સાકાર કરવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં કેચ ધ રેઇન, વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વરસાદનું પાણી જ્યાં પડે અને જ્યારે પડે ત્યાં જ તેનો સંગ્રહ કરી ને પાણીના દરેક ટીપાનો સદુપયોગ કરવાનો છે. વરસાદી પાણીના સંગ્રહ, તળાવો અને ચેકડેમોના પુનર્જીવન, જૂના કૂવા અને બાબોના જતન તેમજ ભૂગર્ભ જળના દ્વારા જળ સુરક્ષાનું મજબૂત માળખું ઊભું કરવાનો આ એક રાષ્ટ્રીય પ્રયાસ છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં અત્યાર સુધીમાં 1.55 કરોડથી વધુ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સનું સફળ નિર્માણ કરવામાં આવ્યું છે. જળ સંચયના આ વ્યાપક યજ્ઞમાં માત્ર સરકારી તંત્ર જ નહીં પરંતુ જન સહયોગ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSR ફંડ અને મનરેગાની યોજનાઓનો પણ સિંહ ફાળો રહ્યો છે, જેના કારણે તેને વ્યાપક જન સમર્થન સાંપડ્યું છે. આગામી સમય માટે સરકારે વધુ મોટું લક્ષ્ય નક્કી કર્યું છે, જે અંતર્ગત વર્ષ 2026-27 દરમિયાન દેશમાં વધુ 2 કરોડ નવા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ભૂગર્ભ જળ સ્તરને જાળવી રાખવા માટે ટેકનિકલ ધોરણે અંદાજે 20 જેટલા વિવિધ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, જેમાં તળાવો, સરોવરો, કેનાલ, બોરવેલ અને કુવા રિચાર્જ જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે 377 BCM જેટલા ભૂગર્ભ જળનો ઉપયોગ થાય છે. આ કિંમતી જળ સંપત્તિને બચાવવા માટે રેન વોટર હાર્વેસ્ટિંગને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરોનું વરસાદી પાણી સીધું જમીનમાં ઉતારવાની યોગ્ય વ્યવસ્થા કરે, જેથી પાણીનું એક ટીપું પણ નકામું ન જાય ના મંત્રને સાર્થક કરી શકાય. તાજેતરમાં પ્રસારિત મન કી બાતની 136મી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાણીનું દરેક ટીપું અમૂલ્ય છે અને જળ સંરક્ષણને માત્ર સરકારી યોજના નહીં પરંતુ જનભાગીદારીનું લોક આંદોલન બનાવવું જરૂરી છે. તેમણે દેશના વિવિધ ભાગોમાં લોકો દ્વારા હાથ ધરાયેલા વરસાદી પાણીના સંગ્રહ અને જળાશયોની સફાઈ જેવા પ્રેરણાદાયી પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. ગુજરાતની વાત કરીએ તો કચ્છ જિલ્લો જળ સંરક્ષણનું અનોખું ઉદાહરણ છે. ઓછા વરસાદ અને અર્ધ રણ પ્રદેશ જેવી પરિસ્થિતિ હોવા છતાં અહીંના લોકોએ પાણીનું મહત્વ સમજીને વર્ષોથી જળ સંચયની પરંપરાને જીવંત રાખી છે. ચેકડેમો, ખેત તલાવડીઓ, રિચાર્જ કુવા, તળાવોનું ઊંડાણ વધારવાના કાર્યો અને વરસાદી પાણીના સંગ્રહ જેવી પ્રવૃત્તિઓના કારણે આજે અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. કચ્છના અનેક ગામોમાં ગ્રામજનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી વિભાગોના સહયોગથી જળ સંરક્ષણના સફળ પ્રયાસો થયા છે. આ પ્રયાસોને માત્ર પાણીની ઉપલબ્ધિ જ વધારી નથી પરંતુ ખેતી, પશુપાલન અને ગ્રામ વિકાસને પણ નવી દિશા આપી છે. શ્રોતા મિત્રો, જળ સંરક્ષણની શરૂઆત આપણા પોતાના ઘરેથી પણ થઈ શકે છે. વરસાદી પાણીના સંગ્રહની સરળ વ્યવસ્થા, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ, લીકેજ અટકાવવું, વૃક્ષારોપણ કરવું અને આસપાસના તળાવો તથા જળાશયોની સ્વચ્છતા જાળવવી, આવા નાના પ્રયાસો પણ મોટો બદલાવ લાવી શકે છે. ચાલો આપણે સૌ મળીને કેચ ધ રેઇન અભિયાનને લોક ચળવળ બનાવીએ, વરસાદના દરેક ટીપાને સાચવીએ, જળાશયોનું સંવર્ધન કરીએ અને જળ સંરક્ષણને જીવનશૈલી બનાવીએ. કારણ કે જળ છે તો જીવન છે અને જળનું સંરક્ષણ એટલે ભવિષ્યનું સંરક્ષણ.
1: કેચ ધ રેઇન અભિયાન વિશે પ્રાસંગિક આપે સાંભળ્યો વિરલ રાણા પાસેથી. સંપાદન હતો અશરફ નથવાણીનો. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનો. થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અભદ્ર ભાષા અને નફરતથી કોઈપણ સમસ્યાનું સમાધાન થતું નથી. શ્રી મોદીએ રસ્તો ભૂલેલા યુવાઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા અપીલ કરી અને કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આ યુવાઓને દંડિત કરવાને બદલે સાચો રસ્તો બતાવવો જોઈએ. સોશિયલ મીડિયા પોસ્ટ પર તેમણે હાલની દિલ્હીના જંતર મંતર પરની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમના તથા તેમના સદગત માતા પ્રત્યે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2026-27થી વર્ષ 2030-31 સુધી ચાલુ રાખવા મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજના માટે 5 વર્ષના સમયગાળામાં 3,15,000 કરોડ રૂપિયાનું નાણાકીય ભંડોળ મંજૂર કરાયું છે. તેમણે કહ્યું આ મંજૂરી સરકારની એ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે કે ખેડૂતોની સમૃદ્ધિ રાષ્ટ્રની વૃદ્ધિનો પાયો છે. કેન્દ્રીય મંત્રીમંડળે ઉર્જા સંગ્રહ પ્રણાલીઓ સાથે તરતા સૌર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ્સના વિકાસ માટે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના PMSSYને મંજૂરી આપી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનાને કુલ 5,070 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી અપાઈ છે. તેમણે કહ્યું કે આ યોજનામાં 5,000 મેગાવોટના તરતા સોલાર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ્સનો વિકાસ કરવાની કલ્પના કરાઈ છે. આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો રહેશે. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન રાજ્યભરમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી છે, જ્યારે આજથી સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં વરસાદનું રેડ એલર્ટ, તો કચ્છ, વાવથરાદ, પાટણ, મોરબી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, ભરૂચ અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં 9 જિલ્લામાં 10,891 લોકોનું સ્થળાંતર કરાયું. આ સાથે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં 11 લોકોને બચાવાયા છે. બીજી તરફ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં NDRFની 17 અને SDRFની 33 ટુકડી તૈનાત રખાઈ છે. સમગ્ર રાજ્યમાં સક્રિય એવી ચોમાસુ સિસ્ટમની અસર તળે ગઈકાલથી કચ્છ જિલ્લામાં પણ મેઘરાજા વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ગઈકાલે પૂર્વ કચ્છના તાલુકાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયાના અહેવાલ મળી રહ્યા છે. રાપર, ખડીર અને ભચાઉ પંથકમાં ધોધમાર 1.5 થી 2 ઇંચ, તો ગાંધીધામ અંજાર વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું જાણવા મળે છે. દરમિયાન જિલ્લા મથક ભુજમાં ગઈકાલે મોડી રાત્રિથી ઝરમર શરૂ થયા બાદ આજે વહેલી સવારે 5:15 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે થોડી વાર બાદ વરસાદે વિરામ લઈ લીધો હતો. જિલ્લા કંટ્રોલ રૂમ ભુજ પાસેથી આજે સવારે મળેલી માહિતી મુજબ જિલ્લામાં ગઈકાલે રાત્રિના 8 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જિલ્લા મથક ભુજમાં 14 મિલીમીટર નોંધાયો છે. અંજારમાં 2 મિલીમીટર, જ્યારે ગાંધીધામમાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ત્યારે કચ્છ જિલ્લાના બાકીના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. રાજ્યમાં યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે. GPSC દ્વારા સોશિયલ મીડિયા સંદેશમાં જણાવાયું છે કે ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાને રાખી આવતીકાલની પરીક્ષા મોકૂફ રહેશે. હવે સંબંધિત પરીક્ષા આગામી 9 ઓગસ્ટે યોજાશે. ઉચ્ચ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં રોજગારલક્ષી કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી ભુજની RR લાલન કોલેજ ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે કચ્છ યુનિવર્સિટી માન્ય કેરિયર ઓરિએન્ટેડ સર્વિસ COC હેઠળ વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોનો પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે.
રસ ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજની સત્તાવાર વેબસાઇટ www.rrlalankollege.in પર જઈને SOC એડમિશન મેનુ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. આ સમાચાર આપ ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે સાંજે 6:25 આપ સ્થાનિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામને પદભાર સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી. ભારતે જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર બીજા હુમલા માટે સૈન્યને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો. ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષસિંહે જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા. ભારત 5 સુવર્ણ 12 રજત અને 6 કાંસ્યચંદ્રકો સાથે 10મા સ્થાને. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી સૌપ્રથમ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં ભોગાપુરમ ખાતે આશરે 18,000 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ભોગાપુરમ ખાતે 5,600 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદઘાટન કરશે. આ હવાઈ મથક આંધ્રપ્રદેશમાં હવાઈ જોડાણને મજબૂત બનાવશે, જેનાથી પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગાર સર્જનને વેગ મળશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: પ્રધાનમંત્રી વિશાખાપટ્ટનમ મેં 460 કરોડ રૂપિયા સે અધિક કે નિવેશ સે વિકસિત કી જા રહી ASIP સેમિકન્ડક્ટર પરિયોજના કી આધારશિલા રખેંગે. શ્રી મોદી કુર્નૂલ 4 નવીકરણીય ઉર્જા ક્ષેત્ર કે એકીકરણ કે લિયે 4.5 ગીગાવોટ ક્ષમતા વાલે ટ્રાન્સમિશન સિસ્ટમ કે પ્રથમ ચરણ કી આધારશિલા ભી રખેંગે. ઇસે પાવર ગ્રીડ દ્વારા એક વિશેષ પ્રયોજન વાહન દ્વારા લગભગ 5,550 કરોડ રૂપિયા કે નિવેશ સે કાર્યાન્વિત કિયા જા રહા હૈ. પ્રધાનમંત્રી લગભગ 3,550 કરોડ રૂપિયા કી લાગત સે કાર્યાન્વિત કુર્નૂલ પવન ઉર્જા क्षेत्र और सौर ऊर्जा क्षेत्र भाग ए और भाग बी के लिए ट्रांसमिशन सिस्टम का भी उद्घाटन करेंगे. वे अनंतपुरम में 2,500 मेगावाट और कुर्नूल में 1,000 मेगावाट के सौर ऊर्जा क्षेत्रों के लिए पावर ग्रिड द्वारा 800 करोड़ रुपए से अधिक की लागत के कार्यान्वित ट्रांसमिशन सिस्टम का भी उद्घाटन करेंगे. विजयवाड़ा से अलू मुरली की रिपोर्ट के साथ समाचार कक्ष से शक्ति सिंह.
0: શ્રી મોદી 1,880 કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આંધ્રપ્રદેશ બાદ પ્રધાનમંત્રી કર્ણાટકના મૈસૂર જશે, જ્યાં તેઓ સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેક સ્મારકનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
2: प्रधानमंत्री द्वारा आज उद्घाटन किए जाने वाले विवेका स्मारक स्वामी विवेकानंद के विचार और सिद्धांत के प्रचार कार्य के लिए बनाया गया है. 75 स्क्वायर फीट में फैले इस स्मारक के साथ 4D एक्सपीरियंस सेंटर, प्रदर्शनी स्थान, एम्फीथिएटर, पाठशाला, कॉन्फ्रेंस हॉल, ग्रंथालय, ध्यान और योगा केंद्र भी बनाया गया है. श्री रामकृष्ण आश्रम के ओर से यहाँ शिक्षा के साथ युवाओं को प्रोत्साहित करने के कार्यक्रम आयोजित किए जाने वाले हैं. सुधींद्र, आकाशवाणी समाचार, બેંગલુરુ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામ સાથે વાત કરી હતી અને તેમને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા. ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની વાતચીત દરમિયાન બંને નેતાઓ ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, સુરક્ષા, સ્વચ્છ ઉર્જા, શિક્ષણ અને લોકોથી લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા અને ભારત યુકે વ્યાપાર વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા સંમત થયા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો તાજેતરમાં અમલમાં મુકાયેલા ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલા વેપાર અને રોકાણની તકોનો સંપૂર્ણ લાભ લેવા માટે પણ સાથે મળીને કામ કરશે. પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રીને સફળ કાર્યકાળની શુભેચ્છા પણ પાઠવી હતી. મંત્રીમંડળે 2026-27 થી 2030 31ના સમયગાળા માટે 36,441 કરોડ રૂપિયાના સંયુક્ત ખર્ચ સાથે ખેલો ઇન્ડિયા યોજના અને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનોને સહાય વધારવાની મંજૂરી આપી છે. ગઈકાલે પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ નિર્ણય યુવા વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે રમતગમત પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં થયેલી ચૂંટણીઓ પાકિસ્તાની સત્તા સામેના લોકોના તીવ્ર રોષનો પુરાવો છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર દમન ચાલુ રાખે છે.
3: પિછલે કુછ દિનો મેં પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીર મેં શાંતિપૂર્ણ નાગરિકો

0: के खिलाफ लगातार निर्मम बल रूथलेस फोर्स का इस्तेमाल कर रहा है और इस सख्त कार्रवाई में 40 से ज्यादा लोगों की मौत हुई है और कई एक और लोग घायल हुए हैं। एक हिंसक शासन का सामना करते हुए वहां के लोगों ने अंतर्राष्ट्रीय संगठन से गैर कानूनी हत्याओं की स्वतंत्र जाँच की मांग की है। हम आग्रह करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय को पाकिस्तान की हरकतों की बारीकी से जाँच करनी चाहिए और उसके अत्याचारों के लिए जवाबदेह ठहराया जाना चाहिए।
1: શ્રી જયસ્વાલે પુનરોચ્ચાર કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે। રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીય નાગરિકો અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે અત્યાર સુધીમાં 139 ભારતીયોને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે। એમવી એજીવી રેગરર જહાજ પર થયેલા હુમલા અંગે તેમણે જણાવ્યું હતું કે 4 ભારતીયો તેમાં સવાર હતા, તેમાંથી 2 સુરક્ષિત છે જ્યારે 2 હજુ પણ ગુમ છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર બીજા હુમલા માટે સૈન્યને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે। અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રસ્તાવિત કાર્યવાહીનો હેતુ ઈરાનને શરણાગતિ માટે દબાણ કરવાનો છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સાથેની રાજદ્વારી વાતચીત પર સવાલ ઉઠાવ્યા અને જોર્ડનમાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલા બાદ મજબૂત લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ આ અહેવાલો આવ્યા છે। બીજા એક અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકા ઈરાનની ઉર્જા સુવિધાઓ જેવા પાવર સ્ટેશન અને ઓઇલ રિફાઇનરીઓ પર હુમલો કરવાનું વિચારી રહ્યું છે। 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષે સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા વધારી છે। ત્યારબાદ ઈરાને હર્મુઝ સમુદ્રધુની બંધ કરી દીધું હતું, જેના કારણે ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને ખાતરનો પુરવઠો ખોરવાઈ ગયો હતો। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સાંજે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાતચીત કરતા પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી। ડોક્ટર જયશંકરે કહ્યું કે વાણિજ્યિક જહાજો અને ખલાસીઓ પર કોઈપણ જાતના હુમલા થવા જોઈએ નહીં। ભારત કોઈપણ પક્ષ દ્વારા આવા કોઈપણ હુમલાની ટીકા કરે છે। ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે પોતપોતાના વજન જૂથમાં જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા। અસ્મિતાએ મહિલાની 48 કિલોગ્રામ અને હર્ષ સિંહે પુરૂષોની 60 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો। ભારતીય બોક્સર પ્રીતિએ મહિલાઓની 54 કિલોગ્રામ વર્ગમાં સેમીફાઇનલમાં ઝામ્બિયાની કેથરીનને હરાવી તો જાસ્મીને 57 અને અરુંધતી ચૌધરી 70 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં પહોંચી છે। અંકુશ પંગાલે પુરૂષોની 80 કિલોગ્રામ જૂથની સેમીફાઇનલમાં કેનેડાના જોશુઆ ઓફોરીને હરાવ્યો। જદુમણી સિંહે પુરૂષોની 55 કિલોગ્રામ વર્ગમાં હુસેબને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો। ભારત અત્યાર સુધીમાં સ્પર્ધામાં 5 સુવર્ણ, 12 રજત અને 6 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 23 ચંદ્રકો સાથે 10મા સ્થાને છે। હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા।
2: આજના અખબારોની હેડલાઇનમાં ગુજરાતમાં અતિભારે વરસાદ અને પીએમ કિસાન યોજનાની મુદત લંબાવાય સહિતના સમાચારો વાંચવા મળી રહ્યા છે। નવગુજરાત સમયની હેડલાઇન છે, દક્ષિણ મધ્ય ગુજરાતમાં અતિવૃષ્ટિ, અંબિકામાં 20.28 ઇંચ। અમદાવાદના આકાશમાં વરસાદી વાદળોનો મહાસાગર, આ સમાચારને તસવીર સાથે દિવ્ય ભાસ્કરે પહેલા પાને પ્રકાશિત કર્યા છે। સંદેશની હેડલાઇન છે, પીએમ કિસાન યોજના 2030-31 સુધી લંબાવાય।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18,000 કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામને પદભાર સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી। ભારતે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર બીજા હુમલા માટે સૈન્યને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો અને ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા। ભારત 5 સુવર્ણ, 12 રજત અને 6 કાંસ્ય ચંદ્રકો સાથે 10મા સ્થાને। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકો આકાશવાણી પર।
3: બહુજન હિતાય બહુજન સુખાય। સાંભળતા રહે.

0: રહો આકાશવાણી ભુજ.
1: સાંભળશો હવે અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સમાચારોની હેડલાઇન્સ અત્યારે 8:30, 9:30, 5:10 તથા 7:05. સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ રહ્યાણ સવારે 8:32 રજૂ કરશે કૃપાનાકર, જેમાં જેસલ તોરલ જો ઇતિહાસ વિષય પર પ્રતિમા સોનપારની રજૂઆત. ગુજરાતી ફિલ્મ ગીતો સવારે 9:00. સંતવાણી સાંભળી શકશો નારાયણ સ્વામીના કંઠે 9:32. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન સવારે 10:00, જેમાં અભિનેત્રી મીના કુમારીના જન્મ જયંતિ પર તેમના દ્વારા અભિનીત ફિલ્મના ગીતો. લોક સંગીતમાં સાંભળી શકશો કાફી સવારે 11:15.

બપોરે 12:02 તથા 2:40 ગેરફિલ્મે ગુજરાતી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:30 જય ભારતી. 2:40 ગુજરાતી ગીતો. 6:25 સ્થાનિક સમાચાર. યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30. પ્રાયોજિત કાર્યક્રમ કિસાન વાણી 7:20. ઇસ સપ્તાહ સંસદ મેં 8:00. સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ 10:00. આ તે રૂપરેખા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની. જોઈ હવે સ્થાનિક હવામાન. ગત 24 કલાક દરમિયાન ભુજ ખાતે નોંધાયેલું ઉષ્ણતામાન આપણે પ્રમાણે રહ્યું. મહત્તમ 35.6°C, ન્યૂનતમ 27°C. વાતાવરણમાં ભેજનું પ્રમાણ અત્યારે 86%, તો પવનની ઝડપ અત્યારે 15.6 કિલોમીટર પ્રતિ કલાક જેવી છે અને હવાની ગુણવત્તા દર્શાવતો અંક AQI 59 સાથે સંતોષપ્રદ છે. આજે સવારે 5:15 ભુજમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડ્યા, જે આગામી 24 કલાકમાં પણ પડવાની સંભાવના છે. સ્થાનિક હવામાન જાણકારી આપી મેળવી આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.

જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી આજે સવારે મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રિના 8 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં કચ્છ જિલ્લામાં અંજારમાં 2 મિલીમીટર, ગાંધીધામમાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે અન્ય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત. દેશમાં પહેલીવાર સુરતથી અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદયનું પરિવહન કરાયું. જોર્ડનમાં યોજાયેલી જુનિયર જુડો ચેમ્પિયનશિપમાં નડિયાદના ખેલાડી પૂજા ચરોલિયાએ કાંસ્ય પદક જીત્યો. હવે પછીના મુખ્ય સમાચાર આપ 9:30 મિનિટે સાંભળી શકશો. નમસ્કાર.

0: રિયાણ કાર્યક્રમ સોંધલ મુજે મણી ભા અને બેન રે કે કૃપા ના કરજા જજા કરીને રામ રામ રામ રામ રામ રામ
1: પાંજે કચ્છ જો ઇતિહાસ આય ઈ ફકત भारत में ना पण विदेश में पण पांजे कच्छ जे इतिहास जी गालियों कच्छ वक्त थी थी अने कच्छ जे इतिहास में फकत जो ही स्थापत्य आए के कला आए के भरत गूथण आए ईज नए पण कच्छ जे अंदर एडी मड़े दंत कथाओं अने एडा मड़े सूरवीर थी वे आई है जो पांजे कच्छ जी हन भूमि के कच्छ जी हन धरती के देश विदेश में प्रख्यात क्यों आयो अने कच्छ जा सुरा कच्छ जा संत एनी ते ता इतरा मड़े पुस्तक लखाण एतरी मड़े चौपड़ियों भनई हुई है क आके कोई पण पांजो परदेश आए के पांजे कच्छ जो कोई पण खूणो खांचरो एड़ा केर કેડા પાડિયા થઈ ગયા કેર સુરા થઈ ગયા કેર સંત થઈ ગયા મને એ જ માહિતી મળે તો આજે એડી જ માહિતી પા કે ડનેલા કરીને આયા એ પ્રતિમા બેન સોનપાર જો કો ફકત અકડા શિક્ષક ન પણ હડ્ડે મજદ સાહિત્યકાર અહીં પંજી સરકારી નોકરી કે સારી રીતે પૂરી કરીને આજ સામાજિક કાર્ય જી અંદર પણ પ્રવૃત્ત અહીં તો પા અહીં ગયા સુણો એન પહેલા પા હકડો લાટ મજે જો ગઢવી સાહેબ જો ભજન સુણો પાંજો કચ્છી ભજન અને એન પુઆ પો પા પ્રતિમા બેન ગયાનું પાંજે કચ્છ જી અંજાર ગામ છે જેસલ ને તોરલ જી જો જીવણ જી સજી ઘાલ આય એ પણ સુણધાસું તો પહેલા પાંકડો કચ્છી ભજન સુણો

0: લાટ મજે જો ઓ ભજન સ્વયા હી સચી જ ગાલ આય ક અલ્લા ચો ઈશ્વર ચો મળે અકડા જ અહીં અને હન દુનિયા તે ફકત અની જો વર્ચસ્વ આય અને છોવા જતો ન ક અંજી મરજી વગર હકડો પણ પણ હલી નતો શકે તો એડે જ પાંજે કચ્છ જી અંદર ઘણે જ મળે પાંજે ઐતિહાસિક કથાઓ એડ્યું અહીં ક અજ પણ જડે સણો ન તડે ઈ લગે ક ઓ હેડો વડો પાંજો જહાજરમાન કચ્છ જો ઇતિહાસ આય અને અંતે મોંદ પણ આ કેમ થયો ક અંજારા ઈ કચ્છ જે મુગડ જો હકડો સિરમોર તાજ ચઈ શકો એડો હકડો હીરો આય અને એનમે પણ જેસલ તોરલ ઈ પાંજે કચ્છ જે ઐતિહાસિક જોકો ઘટનાઓ હોય એનજી એકડી મુખ્ય ઘટના આય અને લાટ મજે જા પાંજા જોકો ભજની કહીએ ઈ ભજન પણ ગાયા આય ન ક પાપ તારો પરકાશ જાડે જા તારી નાવડી ને નુબવા નહીં દઉં ઈ એનો લાટ વજે જો ભજન પાંજા ભજનિક મળે ગાયા એન મજાનો જ પાકે પાંજે કચ્છ જો ઇતિહાસ કેડો આય કેટલો જાજરમાન ઇતિહાસ હુઓ ઈ પા અજ પણ અન ભજને થી ઈ મળે પા સુણી શકું તા સમજી શકું તા માણી શકું તા તો એન જો વિસ્તૃત જો કો ઇતિહાસ આય ઈ અજ પાંજી વચ ચેલા કરીને એકડા નિવૃત્ત શિક્ષિકા અને લાટ મજે જા સાહિત્યકાર એડા પ્રતિમાબેન સોનપાર અજ પાંજે સ્ટુડિયો મે આયા આઈએ તો ઈ પાકે પાંજે કચ્છ જો જો કો ઇતિહાસ અંજાર જો આ જેસલ તોરલ જો તો અન વિશે પાકે લાટ મજે જે અજ માહિતી દીધા તો હલો પા પાંજા એડા સાહિત્યકાર અને ઉચ્ચ કોટી જા લેખિકા પ્રતિમાબેન સોનપાર જે મુખ્ય પાંજે જેસલ તોરલ જો ઇતિહાસ સુણો
1: મુજો ના પ્રતિમા રમેશભાઈ સોનપારાય આ હું શાળા નંબર 17 ભુજ મે શિક્ષિકા તરીકે ફરજ બજાઈ દી વિશે આજ આઉં જેસલ તોરલ જે ઇતિહાસ સી ઘાલ કરી દીશે કચ્છ જી ધરતી ત સંત સુરા જતી સતી સમર્પણ ને બલિદાન જી ધરતી આય અરે હી ધરતી તે ઘણા સંત થઈ ગયા ઘણા ભગત થઈ ગયા

સાંસતીએ જે ઘરમે ત્રેય વસ્તુ અદ્ભુત અને સ્વર્ગીય ઘણા જેતી, હેકડી તોરી ઘોડી, બઈ તોરી તલવાર ને ત્રય તોરા દે, ત્રોય જા ડંકા કચ્છમે જ ન પણ ગુજરાત ને આખે હિન્દુસ્તાન મેં વજેલા લગ્યા. હડા કચ્છજી ધરતી જો, કાળો નાગ ઘણા ધો, બારવટીઓ જેસલ જાડે જા, મારધાડ મારું કે મારણા, લૂંટફાટ કેણી, કુંવારીએ જી આબરું લૂંટણી, જન કે લૂંટણી, ખેતર જો ઉભો પાકવે તે કે ફેટાયણું, ઢોર ઢાખર કે ખાણી વંડણા, હી મણી મેં બોરો કુખ્યાત થઈ ગયો. જેસલ કે એકડી વાર જો કો વસ્તુ પસંદ થચે તે કે ગની ને જ રે, જેસલ જાડે જા હકડો ડી ઘરે ખાધે લે બેઠા, ને ભાભી એન કે મેણો મારીએ તા, કે ઘરી બેજા લબાચા ચૂસે વારા, તું સત્રીએ જો પુત્તર અહીએ, ભાભી જેસલ કે ઠપકો ડીએ તા, કે મુજો રંધેલો આંકે ન ગમધોવે, ત ને જો તો મેં તો તે વરવે, ત સૌરાષ્ટ્ર જી ધરતી તે એકલો વન, ને ઇન્દરજી અપ્સરા તોરા દે નાર, તોરી તલવાર ને તોરી ગોળી ગનિય જ, ત આવું તો કે સચો બારવટ્યો મના. જેસલ જાડેજા એકલે હથે સૌરાષ્ટ્ર કે ધ્રમણો લે લે નીકળી પેતો. બીજ જે ડી અખંડ જ્યોત બરેતી, ભગત અલગ જે ના જો ધૂણો ધોખાયો અયો. ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની, હકડે પોઠિયા હકડો ભજન ઉપાડતા જ વનેતા, ઢોલક ને તબલે જે અવાજ મેં જેસલ કે લાગ મળે તો, અને જેસલ જાડેજા કાઠી દરબાર જે ઘર મેં ઘોસી વનેતા. જેસલજી નજર ગોળાર મેં ખીલે બંધેલી, તોરી ગોળી તે પેતી, જેસલ ત તોરી ગોળી તે સવાર થયેલે વનેતા, અને ગોળી તોફાને ચડેતી, ભજન જે તાલ મેં ઘોડી જો અવાજ સુણાજે તો, બ માડું ઓડા તપાસ કરેલા આચેતા. જેસલ ત ખંડ ખડ જો ઢગલો પ્યોવો તે મેં હટાઈ અને છુપાઈ વનેતા, તે બ માડું રાસ ખેંચી અને ગોળી જો ખીલો ખોડી છડેતા, તે ભેગો ખડ મેં છુપેલા જેસલજી હથેળી પણ ખીલે મેં ખોડાઈ વનેતી. આખી રાત ઉંકારો કરે વગર જેસલ તો વેઠા અહીંયે, સવાર જો જડે ભજન પૂરા થયા તડે પ્રસાદી વેચા જેતી, તડે હેકડો ભાગ વધે તો. સાસસ્તી આ વિચાર કરીએ તા કે માગ વગર ભનાયો તોય પણ પૂરો થયે, ન વધે કે ન ઘટે તો હી એકડો ભાગ વધ્યો કી. સાસતિયા તો ઘોડાર મેં અચી ગોળી જે ખીલે વટે હથ ફરાઈએ તા, તો ઓતે ભીનો ભીનો લગે તો, ખીલો જેસલજી હથેળી મેં સે સોસરો નકરેલો વો, પણ મો મેં સે ઉંકારો ન કે વેદનાજી રેખાએ ન ડસાણી. સાસતિયા તો હી નેરી ને ઓળ ગોળ થઈતા વને, સાબાસ તો કે નરવંકા, ને સાબાસ તો જી જનેતા કે, ને પોય તોરા દે કે ચેતા, હી મરદ માડું ડઠે તડે તોરા દે ચેતા, હજારો હકડા વે તોરા દે, પણ હી તો હજાર મેં ન પણ લખ મેં એકડા આઈએ. તોરા દે જેટલી પ્રીત એની જી લૂંટ મેં આય, જેટલી પ્રીત ચોરી જે ધંધે મેં આય, એટલી પ્રીત ઠાકર સે કરીએ તેની જો બેડો પાર થઈ વને. સાસતિયા પૂછેતા અહીં કે રહ્યો, ભા અહીં કડાનું આયા આવ્યો, મુજે ઘર મેં આયા આવ્યો, તો મૂકે ચો તાં મુજો મથો ઉતારી દિયા, આમાં કે વચન દિયા તો કે અહીં જે ચોંધા સે આવું દીધો છે. તડે જેસલ ચાડેજા ચેતા કે આવું તો અંજાર સે આવ્યો અહીંયા, અને મુજો ના જેસલ જાડે જાય, જેસલ જાડે જાજો નાલો સુણી અને ઉભેલા મળે માડું ધ્રુજેલા લગા. જેસલ ચેતા અહીં મૂકે વચન ડનોયો, તો મૂકે તોરી ઘોડી તોરી તલવાર અને તોરલ ડ્યો. જેસલજી માંગણી સુણી ને સાંસતીએ કે રામાનંદ સ્વામી જા વેણ જા ધચી તા વને, હરી જો ઓયડો ઠાકર જો ખોયડો ને જ્યોતજી સાક્ષીએ સાંસતિયા તોરલ કે જેસલ ભેગી વોરાઈએ તા. જેસલ જાડેજા જો હરક નતો માય, જેસલ તોરલ કે નાવડી મેં વેરાઈ અને કચ્છ વનેલા નીકળે તા. નાવડી બરાબર મધદરીએ પોજઈ ને વજ્ય થયેલા મંઢઈ,
અને પવન ફૂંફાડા

0: દઉં, અને તોરલ ચેતા કે આવાજી નાવડી કે ડોબેલાય નહીં દિયા. સતીજી ગાલ સોણી અને કચ્છજી ધરતી જો કારો નાગ, જેસલ જાડેજા પંડજે પાપ કે પોકારે તો. જાડેજાજી અખ મે આંસુ અચેતા, જેસલ જાડેજા જી જી પંડજે પાપ જો વર્ણન કરદાવ્યા, તી તી ધર્યો ધીમે ધીમે શાંત થઈ ગયો. તડે જેસલ તોરલ કે ચેતા કે અજ આવાજે શરણ મેં એકડી ગાલ ચાતો, કે જેટલા મથે જા વાર સતી રાણી, જેટલા મથે જા વાર રે એટલા કુકર્મ આઉં કર્યા આઈએ. વન કે વન જે મોરલે કે મારે આઈએ, ગર્ભવતી કે માર્યો આય, અને હિયે મેં લખ લખ ઉમંગ ગની વંદલ વરરાજા કે કપી છડ્યા આઈએ. હેનથી વધારે આઉં કોરો ચા, આઉં જેટલો તાંડવ કયો આય એટલો કોઈ નહીં કયો મેં. અને આજ સે આઉં પાપ જો માર્ગ છડી અને ભક્તિ જો માર્ગ અપનાઈ દોસે, આવા કે ખાતરી દિયા તો. જેસલ અને તોરલ બોય ભેગા રહી અને પોઈ ભગવાનજી ભક્તિ કહીએ તા, ભજને જી રચના કરીએ તા. જેસલ પોઈ જેસલ પીર તરીકે ઓળખાણા, તડે જોવા જેતો ન કે તોરલ ત્રે નર તારે, પેલો સાસતિયો બ્યો સતધીર ને ત્રયો જેસલ જગજો ચોટો પલ મેં કયો પીર. અજ પણ જેસલ તોરલજી સમાધિ કચ્છ જે અંજાર મેં આવેલી આય, અને અંજાર મેં પહેલાં અજયપાર તરીકે ઓળખાંધો હો, અને હાણે અંજાર શહેર તરીકે ઓળખાજે તો. જેસલજી સમાધિ જવભાર આગળ વધેતી, અને તોરલજી સમાધિ તલભાર આગળ વધેતી. જડે બોય સમાધિ ભેગી થઈ વંદી, તડે પૃથ્વી જો વિનાશ થઈ વંદો. જેસલ તોરલજી જય.
1: વાહ, સરસ પ્રતિમા બેન, આ તરફથી કચ્છ જે જેસલ તોરલ જો ઇતિહાસ અસાંકે આકાશવાણી જે હી રિયાણ કાર્યક્રમ મેં અહીંના અન બદલ ખૂબ ખૂબ આભાર.
2: પ્રતિમા બેન, આગેનું અસાંકે ઘણી જ બધી લાટ માહિતી સોણેલા મલઈ, અને હિં પણ પાંજે કચ્છ મેં જેસલ તોરલ જો જો કોઈ ઇતિહાસ આય ઈ પાંજે ઘણે મળે શાસ્ત્ર મેં પણ લખેલો આય.
1: પાંજે રિયાણ જે કાર્યક્રમ જે અંદર પાં નત નયા પાંજે કચ્છ જા ઇતિહાસ, કચ્છ જો ભરતકામ, કચ્છ જો મોતી કામ, કચ્છ જો જ્ઞાતિયું, કચ્છ જો ઉદ્યોગ મળે જ પાં ખણી નચોતા, એડે મળે જ ગાલ્યું પાં પાંજે રિયાણ કાર્યક્રમ જે અંદર ગની ને અચોતા. એટલે જો મતલબ ઈ કે એતરા મળે પાંજે કચ્છ જા હરેક થળ અહીએ, એન મેં તે હકડી ને હકડી લાટ મજે જે ચોપડીઓ પધરાઈ શકો ને, એતરો મળે પાંજો વડો ઇતિહાસ આય. એટલે આજ પાં જેસલ ઝાડે જો જીવન જો સજો ઇતિહાસ એ તોરલ જડે એમ કે ચેતા કે હિ તોફાન તજ અટક દો, જતું તો જતરા જીવન મેં કરેલા પાપ અહીં એની કબૂલાત કરને, અને તડે જેસલ કે પણ થયે તો કે અગર જીવન બચતું હુએ તો હન બાઈ ગયા મુજે પાપ જા, જો આઉં પ્રકાશ કર દો તો કોળ ફેર પહોંચું. એટલે તડે જેતો અને કુદરત પણ તડે એને કે સાથ દેતી. એટલે અચ્યે જો મતલબ એટલો આય કે અહીં જીણજી અંદર જોકો કંઈ કમ કરો હતા ને,

0: इनके कुदरत तो नहीं रचती, माड़ू कदाच नहीं रहे के नहीं रहे, पर कुदरत तो इनके जरूर थी नहीं रहती। अने ई कुदरत के नु पांजे कोई पण पाप आए के पांजो कोई पुण्य आए, आज माड़ू जरक पुण्य करिए तो चार जगह जी तख्ती लगाई था, अने गेड़ा घणे मड़े एड़ा पण हुवे था के राम भरोसे पण दे दिए था। એટલે જે જો મંત્ર વતરો આવે કે અહીં જીવણ મેં જોકો કંઈ પણ કરો તા, અને ઘણે મેળા એડા પાંજા સંત અહીં સુરા અહીં ચઈ વ્યા અહીં કે અહીં સજી દુનિયા આવે ને એન મેં કત ખૂણો નાય જોકો અહીં પાપ કર્યા હુંદા એ લકાઈ શકાતા, અહીં જોકો પુણ્ય કર્યા હુંદા એ પણ કત રહુંદા ન, એટલે હી ન લાવનો કે અહીં જડે પાપ કરો તા દો વરે વી વરે પંજી વરે ત્રી વરે ચઈ વરે ઈ ઈ ગમે તડે આજી સામે ઈ अची वो जाए। एट्ले पांजो कच्छ है न सजे गुजरात में ही न लवन तो सौ वो जिलो आए विस्तार की दृष्टि ये पांजो कच्छ। अने चोवा जो तो न परदेश में पांजे जडे अंग्रेज पांजे भारत में आया न तडे भारत के तोड़ेला करीने ई सौथी पहला पांजे भारत जी जो को पांजे मां बोली हुई न इन में व्यवहार बंद करें, એટલે કોર થયો પા પાંજી મા બોલીથી પા પર્યા થઈ વનો, એટલે પા પાંજી સંસ્કૃતિથી પર્યા થઈ વ્યા, અને સંસ્કૃતિથી પર્યા થઈ વનો એટલે આજો વિનાશ નક્કી જાય। એટલે પાકે પાંજી સંસ્કૃતિ કે પાંજે કચ્છ જી બોલી કે પાંજે કચ્છ જે રહેણ કે હેણ કે પાંજે કચ્છ જે ખાન પાન કે અગર ભચાઈણ હુંદો તો પાકે પાંજી મા બોલી પાંજી કચ્છી જી પાકે ગમે અને પરિસ્થિતિ જે અંદર પાકે એની રક્ષા કરણી પોંદી। અજા જો પણ કે કચ્છી કે ગુજરાતી બોલે મેં શરમા જતા કહો તો અસા અંગ્રેજી મેં ભણ્યા આયો, અંગ્રેજી મેં ભણ્યા આયો જો ના ના, પણ માં જો થાન કાઢે માસીને ગણી શકે એટલે અંગ્રેજી આ એ પાંજી પડોસણાય, અને કચ્છી આય પા કચ્છ મેં રૂંતા કચ્છ મેં રોંધલ મણી જી માં બોલી કચ્છી આય, અને પા ગુજરાત જા કચ્છ પાંજો ગુજરાતમાં જરા અચેલો આવે એટલે પાંજી માતૃભાષા ગુજરાતી પણ આવે, અને આજે પ્રતિમા બેન બ્રહ્મા કે લાટ મજે જે પાંજે કચ્છ જી હી ગાલ્યું ક્યાં, અને પાંજો હી રહેણ કાર્યક્રમ હલો કર્યું ગાલ એ પાંજા ગચ્છ જ મેળ બાબીને જ બોલ એ મળે કાર્યક્રમ પાંજા કચ્છ સિવાય પણ પાંજા જોકો કચ્છી હાણે ધંધારથી બહાર નીકળી વ્યા એ સોણે તા, તો આજ પાંકે વડોદરાથી મુંબઈથી અમદાવાદથી પાંજા જોકો ગૂગલ જે મારફતે પાંજો ભુજ લાઈવ એર લખે તા અને પાંજો જોકો કાર્યક્રમ એ સોણે તા પાંજા કચ્છ મિત્ર જે અંદર પણ પાંજા કચ્છી જા અને પાંજા આકાશવાણી જા સજે ડી જા કાર્યક્રમ જો સજો વિસ્તાર પણ લખેલો અચે તો એ પણ મળે ઓનલાઈન નેરી, અને પાંજે એ જોકો કચ્છી કાર્યક્રમ અહીંયા એ પાંજા કચ્છ જા રહેવાસી બારા હોઈને પણ સુણેતા, તો એ આજ પાંકે પંજો અભિપ્રાય હલાયા આયા કે એની કે પાંજા હી કાર્યક્રમ કેડા લાગે તા, તો હલો જરા પા એની જો પણ અભિપ્રાય સુણો કે પાકે મુંબઈથી અંજલિબેન ગોર એ પણ પંજો અભિપ્રાય પાકે રિયાણ અને હલો કર્યું ગાલ વિશે હલાયા આયા, પોઈ વડોદરાથી પાંજા વીણાબેન લિયા એ પણ પાંકે પાંજે કાર્યક્રમ વિશે જ્યાં આયા, અને અમદાવાદથી પાંજા યંગસ્ટાર્સ એડા હીર ધવલ ગોર અહીં એ પણ પંજો અભિપ્રાય પાંજે કાર્યક્રમ વિશે ડના આયા, તો હલો પા એની કે સુણો અને એની કે પાંજો કાર્યક્રમ કેડો લગ્યો તો એ પણ પા માણ્યો।
1: હલો મુજો નામ ગાયત્રી અંજલિ વિજય ગોર આય, આઉં ડોંબીવલી મુંબઈ મેં રહતી, આકાશવાણી મેં પ્રસારિત થીંદડ જોકો હલો કર્યું ગાલ અને રહેણ એ પ્રનિયમિત રીતે આઉં સુણાતી, અને એમ મેં મૂકે બહુ મજા છે થી એની અંદર કચ્છ જે ઇતિહાસ જે સરસ ગાલ્યું એ પાંજા કૃપાબેન નાકર દ્વારા પ્રસારિત થઈ હતી, અને એમ મેં કચ્છ જો ઇતિહાસ અને ભરતકામ જે ગાલ્યું પણ કૃપાબેન બહુ સરસ રીતે વણી ગને હતા, અને ગઈ એપિસોડ મેં જો એ મળે ગાલ્યું કર્યામાં એ સુણીને એ મૂકે બહુ મજા આવી, અને આશા કે જાણેલા મળ્યો કે પાંજો કચ્છ જો ઇતિહાસ કેટલો સુંદર અને વિવિધતાથી ભરેલો હોય। થેન્ક યુ સો મચ કૃપાબેન નાકર।
0: અને પા વીણાબેન લિયાજી પણ ગાલ સુણો।
2: મુજો નામ વીણા લિયા હૈ, આ વડોદરા મે રહતી, આકાશવાણી ભુજ મથાથી પ્રસારિત થિંદો કાર્યક્રમ હલો કર્યું ગાલ અને રેયાણ આ સુણાતી, મુકે ખૂબ મજા આચે તી હંટાણે કચ્છ જે ઇતિહાસ જી ગાલ રૂપા નાકર દ્વારા પ્રકાશિત થઈ હૈ, અને કચ્છ જી ભરત કલા જે ઇતિહાસ જી ગાલ હેવર અને ગયે એપિસોડ મે થઈ એ સુઈ, અને ભરત જી એટલી બધી વિવિધતા આય जी मुके तदेज खबर पई
3: मुझो नाम हीर धवल गो

0: નામ અમદાવાદ રાતી આકાશવાણી ભુજ તે પ્રસારિત જે હલો કર્યું ગાલ અને રેયાણ પ્રસારિત થયે તો સ્યાવ રોજ સોણાતી મુકે ગચ્ચ જ આનંદ અચે તો અને મુકે ગચ્ચ જ એક્સાઇટમેન્ટ વહેતી સોણેજી જે નવા નવા ટોપિક્સ અચેતા કૃપાબેન અસા કે યંગસ્ટર્સ કે મજા અચે જે ઉપયોગી થયે એડા ગચ્ચ જ હિસ્ટોરિક અને બ્યા ગજ ટોપિક ખણી અચેતા જે અસા કે સોણે મેં ગચ્ચ જ મજા અચેતી પણ હકડી રિક્વેસ્ટ આય કે અસા યંગસ્ટર કે ઉપયોગી થયે એડો રેયાણ તે પણ અહીં કંઈ ખાસો ખણી અચો તો એ ખાસી ગાલ રોંધી ને અસા કે સોણે મેં પણ ગચ્ચ મજા અચીંદી
1: હા આહિરબેન અસી હાનેથી પ્રયત્ન કરતા છું કે હટલો ટાઈમ સુધી તો યંગસ્ટર્સ લા કરીને પાંચ બે પણ ઘણે બધા કાર્યક્રમ હોય તા પણ આ કે રિયાણ મેં પણ ઘણે એડી સોણેજી ઈચ્છા આય તો અસી હાણે પ્રયત્ન કરી બો કે આ કે જોવાનીએ કે રિયાણ કાર્યક્રમ મેં કોલે રિયાણ કાર્યક્રમ પાંચો 30 મિનિટ જો કાર્યક્રમ એટલે અસી એને વધુ ને વધુ માહિતી આંકી પરસી શકોતા તો અસી હાણેથી એ પણ પ્રયત્ન કરતા છું કે અસી હેવર ફક્ત હલો કર્યું હાલ મેં જ એડા નંડા નંડા ટોપિક મળે આંકે ઉપયોગી થયા ગંધા આસું પણ હાણે રિયાણ મેં પણ ગને જો પ્રયત્ન કરદાસું તો ફરીથી આઉં મુંબઈથી અંજલિબેન વડોદરાથી વીણાબેન લિયા અને અમદાવાદથી હીરબેન જો આઉં ગચગચ આભાર વ્યક્ત કરાતી કે અહીં અસાંજા કાર્યક્રમ નિયમિત સુણોતા અને આજા ખાસા ખાસા એડા રિવ્યુ પણ અસાંકે હલાતા જેથી કરી આગલો કાર્યક્રમ કેડો રખણું આંકે કેડા સોણે જી ઈચ્છા આય ઈ મળે જઈ અસાંકે માહિતી દના અન બદલ આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આ જો મણી જો ગજ ગજ આભાર વ્યક્ત કરાતી
2: બહુજન હિતાય બહુજન સુખાય
3: સુનતે રહીએ આકાશવાણી ભુજ
4: રજો કરી છે ગુજરાતી ફિલ્મી ગીતો પ્રથમ સાંભળશો પ્રાણલાલ વ્યાસને ફિલ્મ છે રાજા ગોપીચંદ

હિમાલી મેથણનું ગીત સાંભળ્યું મીના પટેલ અને પ્રફુલ દવેના સ્વરમાં. સાંભળશું ઉષા મંગેશકર અને પ્રફુલ દવેને. ફિલ્મ છે સોનબા રૂપબા.

ગુજરાતી ફિલ્મ ગીત તો આપે સાંભળ્યા. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજકેન્દ્રનું. આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. રાજ્યમાં અતિ ભારે વરસાદ. સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો વરસાદ. મોડી રાત્રે મુખ્યમંત્રીએ પ્રવર્તમાન વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો. સૈન્ય અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે. ડાંગના મહાલમાંથી પણ 111 બાળકોનું રેસ્ક્યુ કરાયું. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ આ રવિવારે યોજાશે નહીં. રાજ્યમાં આજે યોજાનારી જીપીએસસીની જ્યારે આવતીકાલે યોજાનારી ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા મોકૂફ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18,000 કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહમને પદભાર સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી. સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું. વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકરે ઈરાનના વિદેશમંત્રી સાથે ફોન પર વાતચીત કરતાં પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જયપુરમાં રાષ્ટ્રમંડળ શાંતિ મધ્યસ્થી પરિષદનું 2000નું ઉદ્ઘાટન કર્યું. ભારતે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે, તે હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય મંત્રીમંડળે 36,441 કરોડ રૂપિયાના સંયુક્ત ખર્ચ સાથે ખેલો ઇન્ડિયા યોજના અને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનને સહાય વધારવાની મંજૂરી આપી.

0: सुनते रहिए आकाशवाणी भूज।
1: સંતવાણી આપે સાંભળી કલાકાર હતા નારાયણ સ્વામી।

આકાશવાણીનો અભુજ કેન્દ્ર છે. રજૂ કરે છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. મિત્રો, આજે 1 ઓગસ્ટ એટલે અભિનેત્રી મીના કુમારીનો જન્મદિન. મઝબી બાનોનો જન્મ, કે જેને આપણે મીના કુમારી તરીકે ઓળખીએ છીએ, તેમનો જન્મ મુંબઈમાં 1 ઓગસ્ટ 1933 થયો હતો. જેમણે અનેક ફિલ્મોમાં સફળ અભિનય આપ્યો. તો આજે સાંભળીએ તેમના દ્વારા અભિનિત ફિલ્મના ગીતો. પ્રથમ ગીત છે ફિલ્મ ભાભી કી ચૂડિયાનો, કંઠ છે લતા મંગેશકરનો.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
1: ફસાણો. UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: લતા મંગેશકરના સ્વરમાં ગીત ફિલ્મ દિલ એક મંદિરનું

ગીતા દત્તના સ્વરમાં સાઈ બેબી ઓર ગુલામ ફિલ્મ ગીત સાંભળ્યું. સાંભળી હવે લતા મંગેશકરને. ફિલ્મ છે અકેલી મત જઈયો.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં મનોરંજનમાં આજે આપે સાંભળ્યા અભિનેત્રી મીના કુમારીના જન્મદિન પર તેમના દ્વારા અભિનીત ફિલ્મના ગીતો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. રજૂ કરીએ છીએ લોકસંગીત. સાંભળશો કાફી. પ્રથમ સાંભળશો અલી મહમદ અલિયાનાને

0: કચ્છી કાફી આપે સાંભળી. આ સાથે જ લોકસંગીત અહીં પૂરું થાય છે.
1: અહીં સુણી રહ્યા છો આકાશવાણી જો ભુજ કેન્દ્ર.
0: આકાશવાણીનો ભુજ કેન્દ્ર છે. હવે પછીનું પ્રસારણ રિલે કરીશું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક દરમિયાન કચ્છ, મહેસાણા, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું. 40-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. રાજ્યમાં ધોધમાર વરસાદ. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 187 તાલુકાઓમાં વરસાદ. સુરેન્દ્રનગરના લખતર અને વઢવાણામાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ. સરદાર સરોવર નર્મદા ડેમમાં આજે 130.56 મીટર સપાટી, કુલ 74.53% જળસંગ્રહ. પાણીની આવક 67,721 અને જાવક 635 ક્યુસેક. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.21 મીટરનો વધારો. રાજ્યના 206 જળાશયોમાં 49% જેટલો જળસંગ્રહ. રાજ્યના 22 બંધ છલકાતા હાઈ એલર્ટ પર. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64.76% વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 91%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 21% વરસાદ. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે 200થી વધુ હોર્ડિંગ્સ પરથી બેનર ઉતારાયા અને જોખમી સ્ટ્રક્ચર્સ તોડી પડાયા. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલ જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ. વડોદરા ડભોઈ માર્ગ પર રાજલી નજીક પાણી ભરાવાથી વાહન વ્યવહાર સ્થગિત. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જતા પ્રવાસીઓએ ખાસ તકેદારી રાખવી અનિવાર્ય. બોટાદમાં ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાંથી 1,730 ક્યુસેક પાણી છોડાયું. નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્રની અપીલ. ભાવનગરમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવનાથી પીજીવીસીએલ દ્વારા ભાવનગર સર્કલ નીચેના 33 સબ ડિવિઝનમાં વધારાની કુલ 65 ટીમો તૈનાત. રાજકોટના ધોરાજી પાસે ભાદર 2 ડેમનો 1 દરવાજો, જ્યારે આજી 2 ડેમમાં 2 દરવાજા ખોલવામાં આવ્યા. આ સાથે નીચાણવાળા ગામોને તકેદારી રાખવા સૂચના અપાઈ. વલસાડ બંદર રોડ ઔરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમાં ફસાયેલા 3 યુવકોનું સફળ રેસ્ક્યુ કરાયું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું સુમન કલ્યાણપુર અને સાથીઓએ ગાયેલા બરસાત કી રાત ફિલ્મના ગીતથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે.

એપીપી નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો મુકેશના સ્વરમાં પરખ ફિલ્મનું ગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અહેમદ હુસેન અને મોહમ્મદ હુસેને ગાયેલી વાલી અસીની રચનાથી.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજ્યના 206 જળાશયોમાં 49% જેટલો જળસંગ્રહ, રાજ્યના 22 બંધ છલકાતા હાઈ એલર્ટ પર. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64.76% વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 91%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 21% વરસાદ. રાજ્યના વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 62,657 લોકોનું સ્થળાંતર અને 9,610 લોકોનું રેસ્ક્યુ કરાયું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફની 17, એસડીઆરએફની 33 અને આર્મીની 6 ટુકડીઓ બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત. વરસાદના પાણીને કારણે 6 સ્ટેટ હાઇવે સહિત 720 રસ્તાઓ અવરજવર માટે બંધ કરાયા. 193 રૂટની 857 ટ્રીપ તકેદારીના ભાગરૂપે બંધ કરાઈ. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના મોટાવાંટ અને રાજવાસણાના નીચાણવાળા વિસ્તારમાંથી 49 લોકોને સલામત સ્થળે ખસેડાયા. સુરેન્દ્રનગરના નાયકા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત કરાયા. ભાવનગર જિલ્લામાં 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 3 ઇંચ વરસાદ. પાલીતાણામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ. જિલ્લાનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 415.3 મિલીમીટર થયો. રાજકોટના ધોરાજીના ભાદરબે ડેમનો 1 દરવાજો ખોલાયો. નદીપટમાં અવરજવર નહીં કરવા એલર્ટ. હેઠવાસના વિવિધ ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના જાહેર કરાઈ. સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાનો નાયકા ડેમ 100% જેટલો ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને તેની આસપાસના વિસ્તારોમાં અવરજવર ન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો. વાંસલ ડેમ ઓવરફ્લો થતા ચુડા અને ગોખરવાળા ગામના લોકોને સાવચેત રહેવા તાકીદ. મચ્છુ 2 ડેમ 100% ભરાતા હાઈ એલર્ટ. 4 દરવાજા 6 ફૂટ ખોલાશે. મોરબી શહેર સહિત 32 ગામોને સાવચેત રહેવા તંત્રનો અનુરોધ. મોરબી જિલ્લામાં ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા જીગીયારી કોઝવે બંધ. તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા નાગરિકોને અનુરોધ. આજના વિશ્વ લંગ કેન્સર દિવસ નિમિત્તે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તમાકુ છોડો ફેફસા બચાવવાનો સંદેશ આપ્યો. આ હતા ત્યાં સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સાધના સરગમે ગાયેલી ઉમાશંકર જોશીની શબ્દરચનાથી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ.
1: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: નમસ્તે બહેનો, આપ સૌ કેમ છો? મને આશા છે કે આપ સૌ મજામાં હશો. હું છું તમારી રેડિયો દોસ્ત બેનઝીર પઠાણ. આજે તમારી સમક્ષ એક નવી પ્રસ્તુતિ સાથે ઉપસ્થિત થઈ છું. બહેનો, આકાશમાં વાદળોની રમઝટ, ધરતી પર હરિયાળી અને વરસાદની રીમઝીમ વચ્ચે આપ સૌનું સહિયર કાર્યક્રમમાં સ્વાગત છે. બહેનો, તમને ખબર છે, દર વર્ષે 1-7 ઓગસ્ટ દરમિયાન સમગ્ર વિશ્વમાં બ્રેસ્ટ ફીડિંગ એટલે કે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહ મનાવવાનો હેતુ માતાના દૂધના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. બહેનો, માતાનું દૂધ માત્ર બાળકનો ખોરાક નથી, પરંતુ બાળક માટે પ્રથમ રસી, પ્રથમ રક્ષણ અને પ્રથમ પ્રેમ પણ છે. તો બહેનો, આજના કાર્યક્રમમાં હું તમને જણાવીશ કે સ્તનપાન કેમ જરૂરી છે, માતા અને બાળકને તેનાથી શું ફાયદા થાય છે, સ્તનપાન વિશેની કેટલીક ગેરમાન્યતાઓ, ચોમાસામાં સ્તનપાન કરાવતી માતાએ કેવો આહાર લેવો જોઈએ, અને તે સાથે જ તમને સુંદર મજાનું નાટક, સુંદર મજાના ગીત અને પૌષ્ટિક વાનગીઓની રેસીપી પણ આપીશ. પરંતુ તે પહેલા એક સુંદર મજાનું ગીત

બહેનો, બાળકના જન્મ પછીનું પ્રથમ પીડાશ પડતું દૂધ, જેને કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે, તે બાળક માટે અમૃત સમાન છે. તેમાં એવા તત્વો હોય છે જે બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જન્મ પછીના એક કલાકની અંદર સ્તનપાન શરૂ કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. અને બહેનો, જીવનના પ્રથમ 6 મહિના સુધી બાળકને માત્ર ને માત્ર માતાનું જ દૂધ આપવાની સલાહ આપવામાં આવે છે. પાણી કે અન્ય કોઈ ખોરાકની તેને જરૂર પડતી જ નથી. બહેનો, બાળક જ્યારે જન્મે છે ત્યારે તેની ઇમ્યુનિટી ખૂબ જ લો હોય છે. તેને ડાયેરિયા, ન્યુમોનિયા અને અન્ય ચેપનું જોખમ રહેલું હોય છે. ત્યારે માતાનું દૂધ બાળકને આ બધા જ પ્રકારના જોખમથી ઉગારવામાં મદદરૂપ થાય છે. વળી માતાના દૂધથી બાળકના મગજનો વિકાસ ઝડપી બને છે. માતાનું દૂધ બાળકને સરળતાથી પચી પણ જાય છે. તેને એલર્જી અને અસ્થમાનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે. તે ઉપરાંત બહેનો, બાળકને નિયમિત સ્તનપાન કરાવવાથી બાળક અને માતા વચ્ચે ભાવનાત્મક બંધન મજબૂત બનાવે છે. બહેનો, માતાનું દૂધ જેટલું બાળક માટે જરૂરી છે તેટલા જ તેના ફાયદા માતાને પણ છે. તો બહેનો, નિયમિત સ્તનપાન મહિલાને પ્રસૂતિ પછી ગર્ભાશય ઝડપથી સામાન્ય કદમાં આવવામાં મદદ કરે છે. પ્રસૂતિ બાદ રક્તસ્ત્રાવ ઓછો કરવામાં પણ મદદરૂપ બને છે. સ્તન અને અંડાશયના કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ પણ સ્તનપાન ઘટાડે છે. ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે. બહેનો, ગર્ભાવસ્થા દરમિયાન વધેલું વજન ઘટાડવામાં નિયમિત સ્તનપાન મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. બહેનો, આજની આધુનિક જીવનશૈલી, નોકરી અને પ્રસૂતિ બાદ પૂરતો આરામ ન મળવો, તણાવ, સ્તનપાન અંગેની અપૂરતી માહિતી અને ક્યારેક તબીબી કારણોસર ઘણી માતાઓ બાળકને નિયમિત સ્તનપાન કરાવી શકતી નથી. કેટલીક માતાઓને તો એવું પણ લાગે છે કે તેમનું દૂધ પૂરતું નથી, જ્યારે ઘણી વખત યોગ્ય માર્ગદર્શનથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. બહેનો, બાળક જેટલું વધુ સ્તનપાન કરે છે તેટલું વધુ દૂધ બને છે. જો દૂધ ઓછું લાગતું હોય અથવા બાળકને સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડતી હોય તો બાળ રોગ નિષ્ણાત અથવા લેક્ટેશન કાઉન્સેલરની સલાહ અવશ્ય લેવી. અને બહેનો, જો કોઈ તબીબી કારણસર માતા સ્તનપાન ન કરાવી શકે તો તેના માટે અપરાધ ભાવ રાખવાની જરૂર બિલકુલ નથી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ મુજબ બાળકને યોગ્ય પોષણ આપવું સૌથી મહત્વપૂર્ણ છે. બહેનો, સ્તનપાનને લઈને ઘણી ગેરમાન્યતાઓ પણ પ્રવર્તે છે, જેમ કે નાના સ્તન હોય તો દૂધ ઓછું આવે. પરંતુ સત્ય એ છે કે સ્તનનું કદ અને દૂધનું ઉત્પાદન એકબીજા સાથે સંબંધિત નથી. બાળક જેટલું વધુ સ્તનપાન કરે છે તેટલું દૂધ વધુ બને છે. બહેનો, બીજી ગેરમાન્યતા એ છે કે પ્રથમ પીડાશ પડતું દૂધ એટલે કે કોલેસ્ટ્રોલ ગંદુ હોય છે, તેથી તેને કાઢી નાખવું જોઈએ. પરંતુ બહેનો, સત્ય એ છે કે કોલેસ્ટ્રોલ બાળક માટે પ્રથમ કુદરતી રસી છે, જેમાં રોગ પ્રતિકારક તત્વો ભરપૂર હોય છે. ત્રીજી ગેરમાન્યતા બહેનો એવી પ્રવર્તે છે કે માતાને શરદી કે તાવ હોય તો સ્તનપાન

0: ન કરાવવું જોઈએ, પરંતુ સત્ય એ છે કે સામાન્ય શરદી તાવમાં મોટા ભાગે સ્તનપાન ચાલુ રાખી શકાય છે. જો કે કોઈ દવા ચાલી રહી હોય તો તે અંગે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ગેરમાન્યતા એવી પણ છે બહેનો કે દૂધ ઓછું આવે તો તુરંત જ ફોર્મ્યુલા મિલ્ક શરૂ કરી દેવું જોઈએ, પરંતુ સત્ય એ છે કે ઘણી વખત યોગ્ય રીતે સ્તનપાન કરાવવાથી દૂધનું ઉત્પાદન વધી શકે છે, એટલે તે પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. તે સાથે જ બહેનો એવી પણ ગેરમાન્યતા છે કે ઉનાળામાં બાળકનું ગળું સુકાતું હોવાથી બાળકને અલગથી પાણી આપવું પડે, પરંતુ બહેનો સત્ય એ છે કે માતાના દૂધમાં લગભગ 87% પાણી હોય છે, જે બાળકની પાણીની જરૂરિયાત પૂરી કરે છે. એટલે ચોમાસું હોય કે ઉનાળો, બહેનો પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ જ બાળક માટે પૂરતું છે. ગેરમાન્યતા તો એવી પણ છે કે સ્તનપાન કરાવવાથી સ્તનોનો આકાર બગડી જાય છે, પરંતુ બહેનો સત્ય એ છે કે શરીરમાં થતા કુદરતી ફેરફારો, ગર્ભાવસ્થા અને ઉંમર જેવા પરિબળો વધુ જવાબદાર હોય છે. માત્ર સ્તનપાનથી આકાર ક્યારેય બગડતો નથી. તે સાથે જ બહેનો લોકોમાં ગેરમાન્યતા એવી પણ છે કે માતા કામ કરતી હોય તો સ્તનપાન શક્ય નથી, પરંતુ બહેનો સત્ય એ છે કે દૂધ કાઢીને સ્વચ્છ રીતે સંગ્રહ કરી શકાય છે અને કામકાજ કરતી માતાઓ પણ યોગ્ય આયોજનથી બાળકને માતાનું દૂધ આપી શકે છે. સ્તનપાન વિશે સાંભળેલી વાતો કરતા વૈજ્ઞાનિક માહિતી પર વિશ્વાસ રાખવો જોઈએ. બહેનો યોગ્ય માહિતી જ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્યની સાચી ચાવી છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ઘણી બધી મહિલાઓ નવી નવી માતાઓ બની હશે, તો બહેનો ચોમાસામાં સ્તનપાન કરાવતી વખતે માતાઓએ ખાસ શું કાળજી રાખવી જોઈએ? તો બહેનો ચોમાસામાં ભેજ, ચેપ અને પાચનની સમસ્યાઓ વધતી જતી હોય છે, તેથી સ્તનપાન કરાવતી માતાઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હાથની સ્વચ્છતા રાખવી જોઈએ, એટલે કે બાળકને સ્તનપાન કરાવતી વખતે સૌથી પહેલા હાથ સાબુથી ધોવા જોઈએ. બહેનો વરસાદની ઋતુમાં તરસ ઓછી લાગે છે, છતાં માતાઓએ પૂરતું ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવું જોઈએ. તે સાથે જ બહેનો માતાઓએ સંતુલિત અને તાજો આહાર લેવો જોઈએ. વાસી, ખુલ્લો કે અડધો રાંધેલો ખોરાક ન ખાવો જોઈએ. વરસાદમાં માતાઓએ ખાસ કરીને ચેપથી બચવું જોઈએ. જો માતાઓને શરદી, ઉધરસ કે તાવ આવતો હોય તો હાથ સ્વચ્છ રાખી માસ્ક પહેરીને બાળકને સ્તનપાન કરાવી શકાય છે. તો બહેનો તમને આટલી માહિતી આપ્યા બાદ હવે સમય છે તમને સુંદર મજાનું નાટક સંભળાવવાનું. તો બહેનો પ્રસ્તુત છે વિકાસ મહેતા દ્વારા લિખિત નાટક જોજે વાત બહાર જાય નહીં. રજૂઆત કરતા છે અખિલેશ નાણાવટી.
1: ડોક્ટર
2: ઇન્દ્રવદન શેઠ, આઈ એમ સોરી, મારે તમને એક બેડ ન્યૂઝ આપવાના છે.
1: શું થયું ઉર્વશીને?
2: ઉર્વશીને કઈ નથી થયું.
1: તો પછી બાળક?
2: એ તો ગર્ભમાં જ મરી ગયું હતું.
1: ડોક્ટર,
2: પણ એના બચવાની કોઈ શક્યતા જ ન હતી.
1: હું સમજી શકું છું ડોક્ટર, પણ ઉર્વશી નાની જાણતો નથી ને.
2: ના, હજી એ તો એનેસ્થેશિયાની અસરમાં બેભાન જ છે. લગભગ 2 કલાક પછી હોશમાં આવશે.
1: લગ્નને 3 વર્ષ બાદ બાળક અવતર્યું, તે પણ મરેલું.
2: ગર્ભમાં મરેલા બાળકનું ઝેર શરીરમાં ન ફેલાય એટલે ઉર્વશીનું ગર્ભાશય પણ કાઢી લીધું છે.
1: એટલે
2: એમ કે ઉર્વશી હવે ક્યારેય માં નહીં બની શકે.
1: ડોક્ટર, હું તો હરીની જેવી મરજી એવું પણ કહી શકતો નથી, અને કોઈનું ક્યારેય કશું બગાડ્યું નથી.
2: શાંત થાઓ શેઠ, પ્લીઝ રિલેક્સ. જે થવા કાળ હતું એ તો થઈ ગયું, હવે આગળ શું કરવું એ વિચારો ઇન્દ્રવદન શેઠ.
1: માફ કરજો ડોક્ટર, હું જરા ભાવુક થઈ ગયો હતો.
2: હું સમજી શકું છું.
1: ઉર્વશીને મરેલું બાળક જન્મ્યું છે, એની જાણ કોઈને ના થવી જોઈએ.
2: પણ ઉર્વશી ભાનમાં આવશે અને પૂછશે તો?
1: કહેવાનું કે બાળકને આયા નવડાવવા લઈ ગઈ છે.
2: પણ આ અમારા એથિક્સની વિરુદ્ધ છે શેઠ.
1: આઈ નો ડોક્ટર, મને 2 કલાક આપો પ્લીઝ ડોક્ટર, પ્લીઝ.
2: પણ ઇન્દ્રવદન શેઠ.
1: માત્ર 2 કલાક ડોક્ટર, હું તમારો ઉપકાર જિંદગી પર નહીં ભૂલું.
3: અરે લક્ષ્મી, અરે કેટલા વર્ષે દેખાઈ.
4: હા બા, વિજય સાથે લગ્ન કરીને હરિનગર રહેવા ચાલ્યા ગયા. ત્યાં નજીકના બંગલાઓમાં કામ કરું છું. આ વિસ્તાર બહુ દૂર પડે છે.
3: અને વિજય એ શું કરે છે?
4: કોન્ટ્રાક્ટ પર પ્લમ્બિંગનું કામ કરે છે.
3: સરસ સરસ, તમે લોકો સુખી છો એ જાણીને આનંદ થયો.
4: બા, આ બધું તમારા આશીર્વાદનો પ્રતાપ છે. 5 વર્ષ તમારે ત્યાં ઘરકામ કર્યું, જે શીખવા મળ્યું, જે સંસ્કાર મળ્યા, એના કારણે આજે 2 પાંદડે ભેગા થયા છે.
3: તારા જેવી કામગીરી ને સંસ્કારી કામવાળી મળવી મુશ્કેલ છે. તું તો ઘરના સભ્યોની જેમ બધા કામ કાળજીપૂર્વક કરતી હતી.
4: હા બા, અને તમે બધા મને પોતાની માનતા હતા. શેઠ સાહેબ, તમે, હેમંતભાઈ, બધા જ. હું દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ હતી. પણ ઉર્વશી બહેને તો મને દૂધમાંની માખી ગણી અને ઉચકીને બહાર ફેંકી દીધી.
3: અરે, 3 વર્ષ થયા એ વાતને, ભૂલી જા હવે.
4: આટલા વર્ષો એ જ પ્રયત્નો કર્યા, કદાચ થોડું ઘણું ભૂલવા પણ માંડી હતી. પણ આ બંગલામાં પ્રવેશતા જ બધી સ્મૃતિ જાણે દિવાલ ફાડીને મને ઘેરી વળે છે.
3: સાચે જ, ઉર્વશીએ તારી સાથે બહુ જ અન્યાય કર્યો. પણ લક્ષ્મી, હવે તારા લગ્ન થઈ ગયા, પતિ સારું કમાય છે, હવે સુખને ભોગવો અને દુઃખને ભૂલી જાઓ.
4: શરીર પર લાગેલા ઘા સમય જતાં ભૂલી જવાય છે, પણ મન પર લાગેલા ઘા વિસરાતા નથી બા. અમારા ગરીબની સમાન જ મૂડી છે, અને એ જો લૂંટાઈ જાય તો. બા બા, યાદ છે ને તમને, હનીમૂનની ટ્રીપ પરથી ઉર્વશી અને હેમંતભાઈ પાછા આવ્યા હતા. હેમંતભાઈ ઓફિસે ગયા હતા. હું ઉર્વશીબેનનો રૂમ સાફ કરવા ગઈ હતી ત્યારે મને જોઈને જે ગુસ્સે થઈ ગયા.
5: એય, આ શું કરી છે? આ રૂમમાં કેમ ઘૂસી આવી?
4: કચરા પોતા કરવા.
5: ત્યાં જ ઊભી રહે, અંદર નહીં આવતી. શું નામ છે તારું?
4: લક્ષ્મીબાઈ. પણ તમે મને લક્ષ્મી કહેશો તો ચાલશે.
5: હું તને બાઈ કહીશ, સમજી?
4: સારું મોટી બેન.
5: શું કહ્યું? મોટી બેન? હું તારી મોટી બેન થાઉં?
4: હું હેમંતભાઈને મોટા ભાઈ કહું છું, એટલે તમને મોટી બેન કહ્યા. મેં કંઈ ખોટું કર્યું?
5: એકદમ ખોટું. હવેથી તારે હેમંતને સાહેબ અને મને મેડમ કહેવાનું, સમજી? અને હા, મને પૂછ્યા વગર બેડરૂમમાં આવવાનું નહીં, ને કોઈ ચીજને અડકવાનું નહીં.
4: જી, હવે પૂછીને આવીશ. હવે કામે લાગુ મેડમ.
5: બાએ બધાને મોડે ચડાવી માર્યા છે. ડ્રાઈવર, રસોઈયો, નોકરાણી, કોઈ સીધા મોડે બોલવાનું શીખ્યા જ નથી. હવે આ મારી સામે શું જોઈ રહી છે? જા કામે લાગ.
3: ઉર્વી, તારી ચા ઠંડી થાય છે.
5: આ ડોશીએ જીવ લેવા બેઠી છે. એ આવી બા.
3: અરે લક્ષ્મી, ચા નહીં રહી જા.
5: બા, આ બાઈ ઢોંગી છે, મગરમચ્છના આંસુ સારે છે.
4: ના બા, મારે બીજું કંઈ જ કહેવાનું નથી. હું નિર્દોષ છું બા, મને આ વાતની કોઈ જાણ જ નથી.
5: પોલીસને ખબર આપીશું ને 2-4 ડંડા પડશે ને, એટલે બધું સાચું બહાર આવશે. મારી ટ્રાવેલિંગ બેગમાંથી 15 તોલાનો હાર ચોરાઈ જાય છે. બેડરૂમમાં લક્ષ્મી સિવાય કોઈ આવતું નથી. માળી, રસોઈયો કે ડ્રાઈવર કદી અંદર આવતા નથી, તો પછી હાર ગયો ક્યાં?
3: ક્યાં કાડે હાથે મુકાઈ ગયો હશે.
5: મેં બધી બેગો ચેક કરી લીધી છે, હારનું બોક્સ ક્યાંય નથી. બા, મને તો ખાતરી છે કે લક્ષ્મીના હાથે હાર ચડી ગયો હશે અને એણે જ સગે વગે કરી નાખ્યો છે.
3: આટલા વર્ષોમાં એક કે નાની વસ્તુ પણ આમથી તેમ થઈ નથી. લક્ષ્મી પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. લક્ષ્મી ચોરી કરે જ નહીં.
5: બા, ગમે તેટલા જતન કરીને થોરવાવો તો કાંટા જ વાગે, એના ઉપર આંબા ના આવે.
3: ઉર્વી,
5: બા યાદ છે લક્ષ્મીએ વિજય માટે સાયકલ લેવા 5,000 રૂપિયા માંગ્યા હતા? તમે 2 દિવસ પછી આપવાનું કહ્યું હતું. એને થયું 5 લાખનો હાર જ તફડાવી લો, એટલે 5,000 લેવાની ને પાછા આપવાની ઝંઝટ જ મટી જાય.
4: બા, હવે મારાથી સહન થતું નથી. હું માથું ઊંચું રાખીને સમાન ભેર નોકરી કરું છું, મારી પોતાની જાત મહેનતની કમાઈનું ખાઉં છું. બા, બાબને રજા આપો, હું એક ક્ષણ પણ એ રોકાવા માંગતી નથી.
5: જોયું કેવી ચાલાક બાઈ છે? પોલીસ આવે તે પહેલા જ ભાગી જવા માંગે છે. ચૂપચાપ ઊભી રહે, હું હમણાં જ પોલીસને ફોન કરું છું.
3: ઉર્વી, આ ઘરમાં પોલીસ નહીં આવે, સમજી? ઘરના મેલા લુગડા ઘાટ ઉપર ધોવા ના જવાય.
5: હલો, યસ, ઉર્વશી સ્પીકિંગ. નો, હી ઇઝ ઇન ઓફિસ. યસ આઈ એમ હિઝ વાઇફ. વોટ ધ

0: mine. Please send through courier. Yes, we shall pay the charges. Thank you very much.
1: કોનો ફોન હતો?
0: સ્વિટ્ઝર્લેન્ડની હોટલમાંથી. અમે હનીમૂનની ટ્રીપમાં ત્યાં ઉતર્યા હતા.
1: અને હોટલ છોડતી વખતે નેકલેસનું બોક્સ ત્યાં જ ભૂલી આવ્યા ખરું ને?
0: બા,
1: અને આ નિર્દોષ લક્ષ્મી ઉપર આરોપ લગાવ્યો. ચાલ, માફી માંગ.
0: બા, લક્ષ્મી તો ચાલી ગઈ. જુઓ ક્યાં છે.
1: હે, ગઈ? લક્ષ્મી ગઈ? હવે ક્યારેય નહીં આવે. કોઈ નાના માણસોને મદદ ન કરી શકો તો વાંધો નહીં, પણ એની બદદુઆ લાગે તેવું કામ તો ક્યારેય કરવું નહીં.
0: બા,
2: એ દિવસે ઉર્વશીબેન ફોન પર વાત કરતા હતા અને હું ચાલી નીકળી,
1: પણ એ જ દિવસે ખબર પડી ગઈ હતી કે તારા પર ચોરીનું જે આડ મુકાયેલું એ ખોટું હતું. તો પછી તું રોકાઈ કેમ નહીં?
2: બા, અમે ગરીબ માણસો, અમે લાગણી અને પ્રેમના ભૂખ્યા છીએ. બા, મન કાચ જેવું હોય છે, એકવાર તૂટી જાય પછી સંધાતું નથી.
1: રે છોડ લક્ષ્મી, જે થઈ ગયું એને ભૂલી જવું જ યોગ્ય છે. આજે છેક 3 વર્ષે તું આવી અને આપણે શું જૂના જખમો ખોતરવા બેઠા હે? અરે ચાલ બોલ, હજી તું આ ઘરની જ મેમ્બર છે હા? કંઈ પણ જરૂર પડે તો અચકાયા વિના માગી લેજે.
2: બા, આજે એક ખાસ કામે આવીશું.
1: બોલ બોલ, શું કામ પડ્યું મારું?
2: હમણાં જ ખબર પડી જશે. રીમા, અંદર લઈ આવજે તો.
1: અરે રીમા, આ કોનું બાળક છે?
2: બા, આ મારું બાળક છે.
1: હે,
2: બસ 8 અઠવાડિયાનું જ છે.
1: હા,
2: રોહિત નામ રાખ્યું છે એનું. તમારા આશીર્વાદ લેવા આવીશું.
1: લાવ લાવ રીમા, લાવ મારા હાથમાં આપે. હા, અરે અરે અરે, જોતો લક્ષ્મી કેવું હસે છે મારા હાથમાં, જોતો ખરી. અરે વાહ વાહ વાહ, કેટલું સુંદર બાળક છે. આના કપાળે કાળી તીલી લગાવજે, ક્યાંક મારી નજર ન લાગે.
2: બા, તમારી નજર તો લાગતી હશે.
1: અને રીમા, મીઠાઈ લઈ આવ, લક્ષ્મીનું મોં મીઠું કરાવો. મહારાજ, લક્ષ્મી આજે અહીં જ જમશે.
2: ના બા, મારા રોહિતને તમારા આશીષ મળે ને એ જ બહુ છે. વિજય ઘેર રાહ જોતો હશે. હું નીકળું બા.
1: ઠીક છે, વિજયને લઈને ક્યારેક આવજે. હા,
2: જય શ્રી કૃષ્ણ. બા,
1: જય શ્રી કૃષ્ણ.
3: સુલોચના,
1: અરે શું થયું? આમ મૂંઝાયેલા કેમ લાગો છો?
3: એક અશુભ સમાચાર છે.
1: હે, ઉર્વશીને કાંઈ થયું તો નથી ને?
3: ઉર્વશીને કાંઈ થયું નથી, એની તબિયત સારી છે. પણ એને જે બાળક અવતર્યું તે મરેલું હતું.
1: હે ભગવાન, આ આટલી કાળજી રાખી તોય નસીબ આપણા. ઈશ્વરનો પાડ માનો કે ઉર્વશી સાજી સમી છે.
3: સાજી સમી છે, પણ હવે તે કાચની પૂતળી છે.
1: એટલે?
3: એટલે એમ કે હવે તે ક્યારે માં નહીં બની શકે. એનું ગર્ભાશય કાઢી નાખવું પડ્યું છે. એ અત્યારે તો બેહોશ છે, કલાક પછી હોશમાં આવશે અને એને ખબર પડશે તો એ ગાંડી થઈ જશે.
1: શ્રીનાથજી જરૂર કોઈ માર્ગ સુધારશે.
3: હું અનાથ આશ્રમમાં બીજી 2-4 હોસ્પિટલમાં જઈ આવ્યો, પણ માં વિનાનું ને તાજું જન્મેલું બાળક મળ્યું નહીં. નહીતર ઉર્વશી ભાનમાં આવે ત્યારે એના ખોળામાં મૂકીને કહેત કે આ તારું બાળક છે.
1: હમણાં જ લક્ષ્મી આવી હતી, એના હાથમાં એનું બાળક હતું, અને એને કહીએ તો?
3: એ શા માટે આપે? ઉર્વશી એનું કેટલું અપમાન કર્યું છે. ના, લક્ષ્મીને કહેતા મારી જીભ નહીં ઉપડે.
2: શેઠ, તમારે માંગવાની જરૂર નથી. મેં બધી વાત સાંભળી, હું જાતે જ અમારું બાળક તમને આપું છું. હવે ઉર્વશી તુમાકીવાળી ઉતી નથી, એક માં છે. હું એક માં થઈને એનું દર્દ સમજી શકું છું. આ મારું બાળક હવેથી ઉર્વશીની ગોદમાં રમશે તો એ પણ સુખી થશે અને ઉર્વશી પણ. અને એ બંનેની ખુશી જોઈ મને પણ આનંદ થશે.
3: સોનાના ઘરેણાનું બોક્સ છે જેના ચોરીના આરોપને કારણે તું આ ઘર છોડી ચાલી ગઈ હતી. આજે એ જ બોક્સ અમે તને ભેટ આપીએ છીએ.
2: પણ શેઠ.
3: ના ના, નહીં પાડતી, પ્લીઝ લઈ લે. લક્ષ્મી લક્ષ્મી, અમે તારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ચાલ તને ઘર સુધી મૂકી આવીએ.
2: ના શેઠ, હું જતી રહીશ. ઉર્વશીબેન ભાનમાં આવે તે પહેલા તમારે હોસ્પિટલ પહોંચવાની જરૂર છે. જય શ્રી કૃષ્ણ.
1: જય શ્રી કૃષ્ણ.
3: જોયું સુલતના, નાના માણસોમાં કેટલી મોટી ઉદારતા હોય છે. લોબીમાં ઉભા ઉભા એણે આપણી વાત સાંભળી અને તરત જ હૃદય પર પથ્થર મૂકીને આપણને મૂંઝવણમાંથી બહાર કાઢવા જાતે જ દોડી આવી.
1: ઉર્વશી જેને થોર કહેતી હતી એ થોરને તો આંબો આવ્યો. આંબો ઉર્વશીને જ્યારે ખબર પડશે.
3: ના ના, આ વાત કોઈને કહેવાની નથી સુલોચના. જોજે, વાત બહાર જાય નહીં.
4: તો બહેનો, હમણાં જ આપે સાંભળ્યું વિકાસ મહેતા દ્વારા લિખિત નાટક જોજે વાત બહાર જાય નહીં. તો બહેનો, તમને સુંદર મજાનું નાટક સંભળાવ્યા બાદ હવે મારું મન તમને સુંદર મજાનું ગીત પણ સંભળાવવાનું છે.

બહેનો, જેમ કે મેં કહ્યું હતું કે હું તમને પૌષ્ટિક વાનગીઓની રેસીપી પણ આપીશ, જે સ્તનપાન કરાવતી માતાઓને દૂધના ઉત્પાદન વધારવામાં મદદરૂપ થાય તેવી છે. તો બહેનો, મેથી અને ગોંદના લાડુની રેસીપી. તો બહેનો, સામગ્રી નોટ કરી લો. 1/2 કપ ગોંદ, 2 કપ ઘઉંનો લોટ, 1 કપ ઘી, 2 ચમચી મેથીનો પાવડર, 1.5 કપ ગોળ, બદામ, કાજુ, અખરોટ, સૂઠ અને એલચીનો પાવડર. તો બહેનો, બનાવવાની રીત. ઘીમાં ગોંદને તળી લો, પછી ઘઉંનો લોટ ધીમા તાપે શેકો, તેમાં મેથી, સૂઠ, સૂકા મેવાનો ભૂકો અને ગોળ ઉમેરીને લાડુ વાળી લો. બહેનો, મેથી, ગોંદ અને સૂકા મેવા ઉર્જા અને પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. તો બહેનો, બીજી રેસીપી છે અળસી તલની ખીર. તો બહેનો, તે માટે સામગ્રી છે 2 ચમચી અળસી, 2 ચમચી સફેદ તલ, 2 કપ દૂધ, ગોળ, એલચી અને થોડા બદામ પિસ્તા. તો બહેનો, બનાવવાની રીત. અળસી અને તલને હળવા શેકીને પીસી લો, દૂધ ઉકાળી તેમાં આ મિશ્રણ ઉમેરો, ગોળ અને એલચી નાખી 5 મિનિટ સુધી પકાવો. બહેનો, અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને તલમાં કેલ્શિયમ હોય છે, જે પ્રસૂતા માતાને પોષણમાં મદદરૂપ થાય છે. બહેનો, મને આશા છે કે તમને મારી આજની આ પ્રસ્તુતિ ગમી હશે. તો તમને આ પ્રસ્તુતિ કેવી લાગી તેના અભિપ્રાયો તમે પત્ર મારફતે અમને જરૂરથી લખી મોકલાવશો. તો બહેનો.

અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આજના કલાકાર હતા શાશ્વતી ચેટર્જી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુ વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી. ઓરિસ્સામાં પૂરની સ્થિતિ ગંભીર, ગુજરાતમાં પણ ભારે વરસાદ. પ્રધાનમંત્રીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશવીર સિંહને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને જુલાઈ મહિનામાં જીએસટી કલેક્શન નોંધપાત્ર રીતે વધીને 2,11,205 કરોડ રૂપિયા થયું. જુલાઈ 2025ની સરખામણીમાં 15% વધારો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે ગ્રીનફિલ્ડ અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીનું સ્વાગત આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય મહાનુભાવોએ કર્યું. શ્રી મોદીએ પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું. તેમણે એરપોર્ટની અત્યાધુનિક મુસાફરો સુવિધાઓની પણ સમીક્ષા કરી અને અધિકારીઓએ તેમને તેની ડિઝાઇન, અદ્યતન ટેકનોલોજી અને ઉડ્ડયન કેન્દ્ર તરીકે ભવિષ્યના વિસ્તરણ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રીએ 13,500થી વધુ આદિવાસી મહિલાઓ દ્વારા રજૂ કરાયેલ પરંપરાગત થીમસા નૃત્ય પણ નિહાળ્યું. ત્યારબાદ તેઓ જાહેર સભાસ્થળ તરફ ગયા, જ્યાં તેઓ અનેક મુખ્ય માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમણે સભાને સંબોધિત કરી. આંધ્રપ્રદેશ બાદ આજે પ્રધાનમંત્રી કર્ણાટકના મૈસુરુ ખાતે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કરશે. આ સ્મારક 1892માં ભારતના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક સ્વામી વિવેકાનંદની મૈસુરુની ઐતિહાસિક મુલાકાતની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યાં તેઓ મૈસુરના દિવાન સર કે શેષાદ્રી અય્યરને મળ્યા હતા અને શિકાગોમાં ધર્મ સંસદમાં ભાગ લેવા માટે અમેરિકાની યાત્રા માટે મહારાજા શ્રી ચામરાજેન્દ્ર વાડિયર પાસેથી નાણાકીય સહાય મેળવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી છે. આ વિધેયક ગુરુવારે સંસદમાં પસાર થયું હતું, જેનો ઉદ્દેશ્ય કડક દંડની જોગવાઈ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરીને જાહેર પરીક્ષાઓમાં અન્યાયી પ્રથાઓને રોકવાનો છે. આ વિધેયક દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યના રક્ષણ માટે એક મજબૂત કાયદાકીય માળખા હેઠળ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, ન્યાય અને અખંડિતતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે. આ કાયદામાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી સખત સજાનો સમાવેશ થાય છે. આ કાયદામાં પોલીસ દ્વારા માહિતી દાખલ કર્યાની તારીખથી 2 મહિનાની અંદર ગુનાઓની તપાસ પૂર્ણ કરવામાં આવે, જ્યારે ચાર્જશીટ દાખલ થયાની તારીખથી 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવામાં આવે તેવી જોગવાઈ છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાયા બાદ આજે હવામાન વિભાગે મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ સહિતના 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 149 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 62,000 કરતાં વધુ લોકોનું સ્થળાંતર અને 9,000 કરતાં વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આર્મીની 6, એનડીઆરએફની 17 અને ડીઆરએફની ટુકડીઓ બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64% કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. ઓડિશામાં પૂરની સ્થિતિ ગંભીર છે. રાજ્યમાં અનેક નદીઓ છલકાઈ રહી છે અને સેંકડો ગામડાઓ ડૂબી ગયા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે ભદ્રક, બાલાસોર, જાજપુર અને કેઉંઝર સહિત પૂરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કરશે. તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે રાહત બચાવ અને પુનર્વસન પ્રયાસોની પણ સમીક્ષા કરશે. હીરાકુડ જળાશયમાં પાણીનું સ્તર 625 ફૂટથી વધુ વધવાથી 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. બેતરણી, દેવી અને ભાર્ગવી નદીઓમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે, જ્યારે સાલંદી અને કુશભદ્રા નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. કેરળમાં ભારે વરસાદ સતત ચાલુ છે. રાજ્યના 14માંથી 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બાકીના 3 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલ સાંજથી સતત વરસાદને કારણે રાજ્યમાં વ્યાપક પાણી ભરાઈ ગયા છે અને 9 જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. પલક્કડમાં મંગલમ ડેમ અને તિરુવનંતપુરમમાં નૈયર અને અરુવિકારા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી પર 2 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, કોંકણ, ગોવા, કેરળ અને માહેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, બિહાર, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ અને ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન ગુજરાત, છત્તીસગઢ, વિદર્ભ, આસામ અને ત્રિપુરામાં વીજળી સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં નીરજ ચોપરાને રજત ચંદ્રક જીતવા બદલ અને યશવીરસિંહને મેન્સ જ્વેલિન થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ ફરી એકવાર નોંધપાત્ર સુસંગતતા, સંયમ અને રમતગમતની ભાવના દર્શાવવા બદલ નીરજ ચોપરાની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સિદ્ધિઓ દરેક ભારતીયને ગર્વ કરાવે છે. યશવીરસિંહને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યું કે યુવા ખેલાડીએ પ્રભાવશાળી થ્રો કર્યો જે તેમના ઉત્સાહ અને સમર્પણને પ્રતિબિંબિત કરે. વિદેશ મંત્રાલયમાં આર્થિક સંબંધોના સચિવ સુધાકર દાલેલાએ બેનિન પ્રજાસત્તાકના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે શ્રી દાલેલાએ ભારત અને બેનિન વચ્ચે મજબૂત સંબંધો બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ચૂંટણી પંચે તેલંગાણામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા માટેના સમયપત્રકમાં સુધારો કર્યો છે. બુથ સ્તરના અધિકારીઓ 10 ઓગસ્ટ સુધી ઘરે ઘરે જઈને ચકાસણી કરશે. મતદાન મથકોનું પુનર્ગઠન અને પુનઃવ્યવસ્થાપન પણ આ તારીખ સુધીમાં પૂર્ણ થશે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતદાર યાદીનો ડ્રાફ્ટ હવે 17 ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવશે. દાવાઓ અને વાંધા દાખલ કરવાનો સમયગાળો 17 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધીનો રહેશે, જેનો નિકાલ 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે. અંતિમ મતદાર યાદી 19 ઓક્ટોબરના રોજ પ્રકાશિત કરવામાં આવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા પછી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો નવો ભાવ 2738 રૂપિયા થશે. કોલકાતામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 2852 પૈસા, મુંબઈમાં 2651 રૂપિયા 50 પૈસા અને ચેન્નઈમાં 2906 રૂપિયા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. આ નિર્ણય રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ખાદ્ય અને પીણાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત આપશે. જમ્મુ અને કાશ્મીરમાં કુલગામ જિલ્લાના કેલમ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા બીજા મજૂરનું આજે સવારે મોત થયું છે, જેનાથી મૃત્યુઆંક 2 થયો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શ્રીનગરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઘાયલ મજૂરનું મોત થયું હતું. ઇંટના ભઠ્ઠામાં કામ કરતા 2 મજૂરો પર ગઈકાલે સાંજે અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ તરત જ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના નજીકના સંબંધીઓને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત કુલગામ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 6 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે. ગયા મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો હતો અને તે 2,11,205 કરોડ રૂપિયા થયો હતું, જે જુલાઈ 2025માં 1,83,065 કરોડ રૂપિયા હતું. તેનાથી 15.4% વધારો દર્શાવે છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા હંગામી ડેટા અનુસાર કુલ સ્થાનિક GST આવક 1,44,695 કરોડ રૂપિયા રહી છે, જે એક વર્ષ પહેલા કરતા 10.1% વધુ છે. આયાતમાંથી GST કલેક્શન 28.8% વધ્યું છે. આજે ઉત્તર જાપાનમાં આઓમોરી પ્રાંત નજીક 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સીએ અહેવાલ આપ્યો કે ભૂકંપ 80 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જોકે સુનામીનો કોઈ ભય નથી. મંગળવારે કુમામોટો પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ આ ભૂકંપ આવ્યો હતો. તે ભૂકંપની મહત્તમ તીવ્રતા 7 હતી. તે ભૂકંપથી સમગ્ર પ્રાંતમાં વ્યાપક વિનાશ થયો છે. તેનો મૃત્યુઆંક વધીને 35 થઈ ગયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુ વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી. ઓરિસ્સામાં પૂરની સ્થિતિ ગંભીર, ગુજરાતમાં પણ ભારે વરસાદ. પ્રધાનમંત્રીએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશવીરસિંહને કાંસ્ય ચંદ્રક

રાજ્ય સરકારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તાલુકા આયોજન સમિતિ અને એટીવીટી તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓને સંકલિત કરીને યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી યુટીપીસીની રચના કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર 18 સભ્યો ધરાવતી યુટીપીસી તાલુકા કક્ષાએ વિકાસ આયોજન

0: રચનાનો આ નિર્ણય લેવાયો છે. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા રાજ્યમાં મન મૂકીને વરસી રહ્યા છે. આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોડ્યા બાદ આજે વરસાદે સૌરાષ્ટ્ર તરફ વાટ પકડી છે. આજે સુરેન્દ્રનગરના વઢવાણ અને ત્રાંગધ્રામાં આજે 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને લખતરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે વઢવાણ ભોગાવો 2 પરનો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો, જ્યારે નાયકા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. દરમિયાન સુરેન્દ્રનગરમાં પાણીમાં ફસાયેલા અંદાજે 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. મોરબીમાં આજે 4, જ્યારે ટંકારામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, ત્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના 4 દરવાજા ખોલી 14,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે 32 ગામોને સાવચેત કરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના અનેક ગામોમાં પણ આજે ધીમી ધારે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. કચ્છ જિલ્લાના સાચરચરમાં પણ આજે 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. 200થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાતા રાજ્યના 15 જળાશય છલકાયા છે, જ્યારે 22 જળાશય હાઈ એલર્ટ પર છે. ઉપરાંત 8 જળાશય એલર્ટ પર અને 11 જળાશયને વોર્નિંગ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 74% ભરાયો છે અને તેમાંથી 624 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે ભાદર 2 ડેમનો 1 દરવાજો ખોલાયો, જ્યારે આજી 2 ડેમના 2 દરવાજા ખોલાતા કાંઠાના ગામોને સાવચેત કરાયા છે. બોટાદ જિલ્લા રામાઘાટ ડેમ પણ મોસમમાં પહેલીવાર ઓવરફ્લો થયો. રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોના 4,000થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કીમ નદીના વધતા જળસ્તરને પગલે કાંઠાના વિસ્તારના નાગરિકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે અપીલ કરી છે. બીજી તરફ ઓલપાડ અને માંડવી ખાતે SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. માંડવી તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી, જેને લઈને સાંસદ પ્રભુ વસાવા અસરગ્રસ્ત વિસ્તારો
1: પાણી ભરાઈ ગયું છે. અહીંયા દરેક ઘરોની મુલાકાત ગામના સરપંચ અને આગેવાનો સાથે લીધી છે. જે કઈ નુકસાન થયું છે અને વહેલી તકે ઘર વખરી કપડા સામાન અને કેસ ડોલની વ્યવસ્થા થાય એના માટે મામલતદાર શ્રી સાથે વાત થઈ અને સૂચના અપાઈ છે.
0: છોટાઉદેપુર જિલ્લાના મોટાવાંડ અને રાજવાસણા ગામે નદી કિનારે રહેતા 49 લોકોનું વહીવટીતંત્રએ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. બીજી તરફ વલસાડમાં ઓરંગા નદીના વહેણમાં રેલવેના વોશિંગ યુનિટમાં પાણી ફરી વળ્યા હતા, જેને પગલે ભારતીય રેલવેના માર્ગની ચાદરો, તકિયા, બ્લેન્કેટ અને ટુવાલ તણાઈ જતા અંદાજે 1 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સક્રિય 4 હવામાન સિસ્ટમના કારણે આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, જામનગર અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નશામુક્ત ભારતના સંકલ્પને નવી દિશા આપતો રાજ્યસ્તરીય કાર્યક્રમ યોજાશે. માય ભારત ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે યોજાશે. માય ભારત રાજ્ય નિર્દેશક સચિન શર્માએ જણાવ્યું કે સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોને પ્રેરિત કરવાનો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે.
2: दस हजार लोकेशन पे जो हमारे युवा जुड़ेंगे वो प्रधानमंत्री जी के साथ एक नशा मुक्त भारत के लिए संकल्प लेंगे और उसके साथ ही एक शपथ भी लेंगे, जिससे कि भारत को विकसित भारत के साथ साथ एक स्वस्थ और नशा मुक्त भारत भी बनाया जा सके. और इसमें जितने भी हमारी सामाजिक संस्थाएं हैं, जितने हमारे युवा साथी हैं और जितने भी हमारे कॉलेजेस हैं और जितने भी हमारे स्वयं सेवक हैं, मेरा सभी से अनुरोध है कि वो इस कार्यक्रम के अंतर्गत जुड़े.
0: ગાંધીનગર સીઆરપીએફ ગ્રુપ સેન્ટરનો 59મો સ્થાપના દિવસ આજે ઉજવવામાં આવ્યો. સવારે ક્વાર્ટર ગાર્ડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ, સાથે જ ગાર્ડ ઓફ ઓનર અને પરેડ નિરીક્ષણ પણ યોજાયું. તેમાં સૈનિક સંમેલન યોજાયું, જેમાં જવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓએ સીઆરપીએફના શૌર્ય, સેવા અને બલિદાનની પરંપરાને યાદ કરી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક

સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે યોગેશ સથવારા. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે. ઈડરિયા ગઢ અને પોડોના જંગલોમાં પર્યટકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, જ્યારે ખેડૂતોએ કપાસ મગફળીનું વાવેતર શરૂ કર્યું છે. સાબરકાંઠામાં ચોમાસાના આગમન સાથે જ સમગ્ર વિસ્તાર હરિયાળો બની ગયો છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલા આ જિલ્લામાં હાથમતી, હરણાવ, ગુહાઈ અને સાબરમતી જેવી નદીઓ તેમજ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ભૌગોલિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ સમૃદ્ધ એવા ઈડરના ઐતિહાસિક ઈડરિયાગઢ, રૂઠી રાણીનું માળિયું અને વિજયનગર તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત પોળોના જંગલોમાં ચોતરફ પથરાયેલી લીલોતરી પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. બીજી તરફ ખેતીલાયક અનુકૂળ વરસાદ થતાં જ જિલ્લાના ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ છે. ખેડૂતોએ ખરીફ સિઝનની વાવણીનો પ્રારંભ કરી દીધો છે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ, મગફળી, સોયાબીન અને મકાઈ જેવા પાકોનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે. સાબરકાંઠામાં પવિત્ર ગુરુ પૂર્ણિમાના પર્વની શ્રદ્ધા, આસ્થા અને ભારે ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ શિષ્યની સનાતન પરંપરાને વંદન કરવા માટે વહેલી સવારથી જ જિલ્લાના તમામ જાણીતા ધાર્મિક આશ્રમો અને ગુરુસ્થાનોમાં ભાવિક ભક્તોનું ભારે મહેરામણ ઉમટી પડ્યું હતું. ખાસ કરીને ઈડર હિંમતનગર રોડ પર આવેલા હાંસલપુર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. અષાઢી બીજના પવિત્ર પ્રસંગે સમગ્ર સાબરકાંઠામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અત્યંત શ્રદ્ધા, આસ્થા અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ હતી. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ઉપરાંત ઈડર, ખેડ બ્રહ્મા સહિતના તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં અતિ ઉત્સાહ સાથે નાની મોટી ભગવાનની શોભાયાત્રા અને રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર ઈડર ખાતે જગન્નાથજી મંદિર ખાતેથી વહેલી સવારે મંગળ આરતી અને છેડા પહોરા વિધિ પૂર્ણ કર્યા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના રથ નગરચર્યા માટે પ્રસ્થાન કરાવાયા હતા. સમગ્ર સાબરકાંઠા જિલ્લાના માર્ગો પરથી પસાર થયેલી રથયાત્રા દરમિયાન વાતાવરણ જય જગન્નાથના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં પવિત્ર ગૌરી વ્રતની ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી છે. અષાઢ સુદ 11 શરૂ થયેલા 5 દિવસના વ્રત દરમિયાન નાની દીકરીઓએ પોતાના ઘરે કે નજીકના મંદિરોમાં કુંડામાં વાવેલા જ્વારાનું નિત્ય પૂજન કર્યું હતું. વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ અને વ્રતનું જાગરણ કરી જ્વારાનું પવિત્ર જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા રક્તદાન અંગે જનજાગૃતિ લાવવા અને જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે હાથ ધરાયેલ વિશેષ અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી છે. જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ એપ્રિલથી જુલાઈ સુધીના માત્ર 4 મહિનામાં જ 7,300થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે, જેમાં જુલાઈ માસ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ યોજાયેલ કેમ્પમાં 200થી વધુ યુનિટ સુરક્ષિત રક્ત એકત્ર કરાયું હતું. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના નિયંત્રણ અને સક્રિય સર્વેલન્સ માટે ICMR પુંડુચેરીની રાષ્ટ્રકક્ષાની ટીમે પોશીના તાલુકાના દેમતી અને ગણેર ગામની મુલાકાત લીધી હતી. આ ટીમ દ્વારા સંશોધનાત્મક કામગીરી હાથ ધરીને 104 સેન્ડફ્લાય એટલે કે મચ્છર માખીના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા, જે વાયરસના વૈજ્ઞાનિક વિશ્લેષણ અને રોગ નિયંત્રણમાં મદદરૂપ થશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ નાગરિકોને ઘરની આસપાસ સ્વચ્છતા રાખવા, દિવાલોની તિરાડો પૂરી દેવા, રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને બાળકોને આકાશ શરીરના કપડાં પહેરાવવા અપીલ કરી છે. તેમજ તાવ, ઉલટી કે માથાના દુખાવા જેવા શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે. આપ સાંભળી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા યોગેશ સથવારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું પુરુષોત્તમ ઉપાધ્યાય આશિષ દેસાઈ અને પાર્થિવ ગોહિલે ગાયેલી જીતુભાઈ મહેતાની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: Andhra. Prime Minister Narendra Modi will launch the Nasha Mukti Yuva for Vikasit Bharat Sankalp Abhiyan tomorrow through video conferencing. The launch will mark the beginning of a 100-week nationwide Jan Bhagidari campaign against substance abuse. Youth across the country from over 10,000 locations will participate in the program. My Bharat volunteers, My Bharat National Service Scheme volunteers, youth clubs, schools, colleges, universities, NGOs, youth wings of industry associations, and more than 125 partner spiritual organizations will also join the program virtually. Oil marketing companies have reduced the price of commercial LPG gas by about 200 rupees per 19 kilogram cylinder today. The new price of a commercial LPG cylinder in Delhi will now be 2,738 rupees. The price of a 19 kilogram commercial LPG cylinder in Kolkata will now be 2,872 rupees and 50 paise. And in Mumbai, it will be 2,691 rupees 50 paise. In Chennai, 2,906 rupees. The Indian Railways has approved the introduction of a new daily express train service in Maharashtra between Chhatrapati Shivaji Maharaj Terminus, Mumbai and Savantwadi Road Railway Station in Sindhudurg district. The Ministry of Railways said the new service will provide direct, convenient and reliable rail connectivity across the 510-kilometer route, benefiting thousands of passengers travelling for tourism, education, employment, business and social purposes. Indian boxers Jasmine Lamboria and Preeti Pawar won gold medals in their respective final bouts at the Commonwealth Games in Glasgow today. Preeti claimed the gold with a dominant 5-0 victory over Canada's Scarlett Delgado. In the women's 54-kilogram before reigning world champion Jasmine clinched the yellow medal in women's 57-kilogram with the same scoreline against Northern Ireland's Michaela Walsh, who was the defending champion. Indian triple jumper Praveen Chitravel won silver, while Selva Prabhu bagged the bronze medal in the Commonwealth Games. India is currently placed sixth in the overall medal standings with 27 medals, 7 gold, 13 silver and 7 bronze. And with that, we end this news bulletin.
1: Akashwani Bhuj, Prastutche Mukhya Samachar. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી. ઓરિસ્સામાં પૂરની સ્થિતિ ગંભીર, કેરળમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, રાજ્યના 14માંથી 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. પ્રધાનમંત્રીએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશવીરસિંહને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો. જુલાઈ મહિનામાં જીએસટી કલેક્શન નોંધપાત્ર રીતે વધીને 2,11,205 કરોડ રૂપિયા થયું. આજે ઉત્તર જાપાનમાં આઓમોરી પ્રાંત નજીક 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ગુજરાત સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને વધુ સુવ્યવસ્થિત અને પરિણામલક્ષી બનાવવા માટે યુનિફાઈડ તાલુકા પ્લાનિંગ કમિટીની રચના કરવામાં આવી. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી. કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું. દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી. રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું. રાજ્યમાં ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું. 200થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાતા રાજ્યના 15 જળાશય છલકાયા, જ્યારે 22 જળાશય હાઈ એલર્ટ પર. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 74% ભરાયો. કચ્છમાં આજે વહેલી સવારથી ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં તમામ તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ મુંદ્રા તાલુકામાં 51 મિલીમીટર વરસાદ પડ્યો. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 1,252 મિલીમીટર એટલે કે 49 ઇંચ નોંધાયો. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાક તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

0: લતા મંગેશકર અને એસપી બાલાસુબ્રમણ્યમને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું એક દૂજે કે લિયે.
1: આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

કિશોર કુમારને આપ સાંભળી રહ્યા હતા, ફિલ્મનું નામ હતું કુદરત. લતા મંગેશકર અને અમિત કુમારને સાંભળીએ, ફિલ્મનું નામ લવ સ્ટોરી.

આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં સાંભળીશું પ્રવીણ મકવાણાના સ્વરમાં પ્રાચીન ભજન અને ધનરાજ ગઢવીના સ્વરમાં લોકગીતો. શરૂઆત કરીએ પ્રવીણ મકવાણાના પ્રાચીન ભજનથી. રચના છે રવિરામની.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ ધનરાજ ગઢવીને.

ધનરાજ ગઢવીને આપ સાંભળી રહ્યા હતા. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારું વાંચે છે. નમસ્કાર. કચ્છ જિલ્લામાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળેલી વિગત અનુસાર આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કચ્છના કુલ 10 પૈકી 9 તાલુકાઓમાં મેઘાવી માહોલ રહ્યો હતો, જેમાં સૌથી વધુ 58 મિલીમીટર વરસાદ મુંદ્રા તાલુકામાં ખાબક્યો છે. તાલુકાવાર આંકડાઓ ઉપર નજર કરીએ તો ભુજમાં 50 મિલીમીટર, નખત્રાણામાં 43, અંજારમાં 21, ગાંધીધામમાં 19, માંડવીમાં 17, ભચાઉમાં 10 અને અબડાસામાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાર્વત્રિક વરસાદના પગલે ચાલુ મોસમનો કુલ વરસાદ 1305 મિલીમીટર એટલે કે 51.37 ઇંચ થઈ ગયો છે. ચાલુ સિઝનમાં મોસમની અત્યાર સુધીમાં સૌથી વધુ 351 મિલીમીટર વરસાદ રાપર તાલુકામાં નોંધાયો છે. આજે સવારથી પડી રહેલા વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અબડાસા તાલુકાના ડુમરા ગામના અમારા સમાચાર મિત્ર જયેશભાઈ ગોસ્વામી જણાવે છે કે ડુમરા ઉપરાંત મંજલ, રેલડિયા, નારણપુર, વરંડી મોટી, વરંડી નાની, સાંધાણ, સુથરી, ખોડા, છછી અને લઠેડી સહિતના વિસ્તારોમાં આજે સવારથી જ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ વરસાદ કાચું સોનું સાબિત થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. જિલ્લામાં પડેલા સાર્વત્રિક આ વરસાદના કારણે તળાવો અને ચેકડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે, જે ખેતી માટે લાભદાયી માનવામાં આવે છે. ભુજમાં આજે વરસાદ થતાં શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક હમીસર તળાવમાં નવા નીરની આવક થઈ છે. તળાવમાં પાણી આવવાની ખુશીમાં નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્ર દ્વારા લખપતથી કંડલા સુધીના કચ્છના દરિયાકાંઠા માટે હાઈ વેવ એલર્ટ જાહેર કરાયું છે. આગાહી મુજબ આવતીકાલે સવારે 8:30 વાગ્યાથી રાત્રે 11:30 વાગ્યા દરમિયાન 2.9 થી 3 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી ઉત્તર ગુજરાત અને કચ્છના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 25 થી 35 નોટ્સ રહેવાની, ગાજવીજ સાથે વરસાદ પડવાની અને દરિયો વેરી રફ રહેવાની સંભાવના છે. ખરાબ હવામાનના કારણે દરિયાકાંઠે વિઝિબિલિટી પણ નબળી રહેશે. નખત્રાણા તાલુકાના નેત્રા ખાતે સારસ્વમ હાઈસ્કૂલ પરિસરમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના એક્સટેન્શન સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ કુલપતિ ડોક્ટર મોહન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કેન્દ્ર શરૂ થવાથી ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને હવે ઉચ્ચ શિક્ષણ માટે દૂર જવું નહીં પડે તેમ મંચસ્થ મહાનુભાવોએ જણાવ્યું હતું. આ પ્રસંગે કુલપતિ મોહન પટેલે આવતા વર્ષથી નેત્રાને સરકારી કોલેજ મળવાની સંભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહાનુભાવોનું સન્માન કરાયું હતું. કચ્છ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષાના રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 7 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. પસંદગી પામનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ, રહેઠાણ અને ભોજન સહિતની સુવિધાઓ મળશે. કચ્છના લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓને વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવવા ડુમરા સ્થિત નવોદય વિદ્યાલયના આચાર્ય દ્વારા અનુરોધ કરાયો છે. આજરોજ કચ્છ મ્યુઝિયમ ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટીના દ્રશ્યકલા વિભાગની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના પ્રથમ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું હતું. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વહીવટી અને શૈક્ષણિક જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મ્યુઝિયમના ક્યુરેટર ડોક્ટર મહેન્દ્રસિંહ સુરેલા અને તેમના સ્ટાફ દ્વારા વિશેષ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના આદેશથી કચ્છ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે રાજેશ આહિરની વરણી કરાઈ હતી. રાજેશ આહિર નિરોણા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય છે. તેઓ નખત્રાણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ હાલ કાર્ય કરી રહ્યા છે. 200થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાતા રાજ્યના 15 જળાશય છલકાયા છે, જ્યારે 22 જળાશય હાઈ એલર્ટ પર છે. ઉપરાંત 8 જળાશય એલર્ટ પર અને 11 જળાશયને વોર્નિંગ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 74% ભરાયો છે અને તેમાંથી 624 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે પણ કોઈ ખેતરનું કામ, રોડ રસ્તાનું કામ, તેનું નિર્માણ કે મોટી ઇમારતોનું બાંધકામ જોઈએ છીએ ત્યારે પીળા રંગના બે મશીનો, બુલડોઝર અને જેસીબી અચૂક નજરે પડે છે. સામાન્ય રીતે લોકો આ બંને મશીનોને એક જ સમજી લેવાની ભૂલ કરતા હોય છે, પરંતુ બુલડોઝર અને જેસીબીની શોધ તથા તેના ઉપયોગમાં મોટું અંતર છે. તો ચાલો આજે બુલડોઝર અને જેસીબી આ બંનેમાં શું અંતર છે તેની વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. સૌ પ્રથમ વાત બુલડોઝર વિશે. તેની શોધ ઈસવીસન 1923માં અમેરિકાના કેન્સાસ રાજ્યના બોરાવિલે ખાતે થઈ હતી, જેને જેમ્સ કમિંગ્સ અને જે અર્લ મેકલેઓડ નામના બે ખેડૂતોએ શોધ્યું હતું. તેમણે ખેતરમાં માટી ખસેડવા ટ્રેક્ટરની આગળ મોટું અને મજબૂત પોલાદી પતરું ફિટ કરીને તેની શોધ રજિસ્ટર કરાવી હતી, જે પતરાને બ્લેડ તરીકે ઓળખવામાં આવે છે. આજે જમીન સમતળ કરવા ક્રાઉલર બુલડોઝર, જે લશ્કરી ટેન્ક જેવા દાંતાવાળા પટ્ટા ધરાવે છે, તેનો ઉપયોગ થાય છે. નાના ગાર્ડન કે ખેતર માટે મિની ડોઝરનો ઉપયોગ થાય છે. શિપ હોર્ડ પોર્ટ હેન્ડલિંગ ડોઝરનો ઉપયોગ ખાડા ખોદવા માટે તથા વિરાટ પાવડાવાળા વ્હીલ ડોઝરનો ઉપયોગ રસ્તા કે ગાર્ડનિંગમાં દબાણ આપીને સપાટી કરવા માટે થાય છે. હવે વાત કરીએ જેસીબી વિશે, જેની શોધ બુલડોઝરના 17 વર્ષ પછી થઈ હતી. પ્રથમ રિયલ જેસીબીની શોધ જોસેફ સિરિલ

જોસેફે આ સાધનમાં અદ્ભુત સુધારો કરીને આગળ પાવડાની સાથે ટ્રેક્ટરની પાછળ ખોદકામ કરતો પાવડો પણ લગાવી દીધો અને બંનેની હિલચાલ હાઇડ્રોલિક પદ્ધતિથી થાય તેવી રચના કરી, જે આજે અસલી જેસીબી તરીકે ઓળખાય છે. તો યુવા મિત્રો, આ બંને મશીનો વચ્ચેનો મુખ્ય ફરક તેમની કાર્યશૈલી અને બનાવટમાં સમાયેલો છે. બુલડોઝર એક ભારે મશીન છે, જેનો પ્રાથમિક હેતુ પોતાની મજબૂત ચેઇન કે ટ્રેક્ટર જેવા મોટા પૈડાના આધારે જમીન પર ગ્રીપ બનાવીને આગળની બ્લેડ વડે માટી, કાંકરા કે કાટમાળના વિશાળ પથ્થરોને માત્ર આગળ ધકેલવાનો છે અને જમીનને એક સરખી એટલે કે સમતળ કરવાનો છે. બીજી તરફ જેસીબી એ ક્રાઉલર અને શિપ હોલ્ડિંગ બુલડોઝરના મિશ્રણ જેવું એક બહુમુખી મશીન છે. તે હાઇડ્રોલિક પદ્ધતિથી કામ કરે છે, જેથી તેના આગળનો પાવડો માટી કે સામાન ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે અને તેનો પાછળનો પાવડો ઊંડા ખાડા કે નાળાઓ ખોદવાનું કામ સરળતાથી કરી શકે છે. ટૂંકમાં કહીએ તો બુલડોઝર માટી ધકેલીને જમીન સરખી કરવાનું કામ કરે છે, જ્યારે જેસીબી માટી ખોદવાનું અને ઉપાડીને ખસેડવાનું કામ કરે છે. આમ ખેતીવાડીથી લઈને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તાઓ બનાવવાના નિર્માણ કાર્યમાં આ બંને મશીનોએ માનવ શ્રમને ઘટાડીને ક્રાંતિ સર્જી છે. 1923માં બે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર પર પતડું જોડીને થયેલી બુલડોઝરની શરૂઆતથી લઈને 1954માં હાઇડ્રોલિક જેસીબીના આવિષ્કાર સુધીનો આ ઇતિહાસ આપણને ઇજનેરી ક્ષેત્રના અદ્ભુત વિકાસની ઝાંખી કરાવે છે. આશા છે કે બુલડોઝર અને જેસીબી વચ્ચેનો આ રોચક તફાવત આપને ચોક્કસ પસંદ આવ્યો હશે. યુવા મિત્રો, મનુષ્યની આકાશમાં પંખીની જેમ ઉડવાની મહેચ્છા વર્ષો જૂની છે, પરંતુ આ સ્વપ્નને હકીકતમાં બદલનારા કેટલાક વિમાનોએ આખી દુનિયાની તસવીર જ બદલી નાખી છે. તો ચાલો આજે એવા વિમાન વિશે માહિતી પ્રાપ્ત કરીએ, જેમણે ઉડ્ડયન ક્ષેત્રની તસવીર અને તાસીર બંનેને બદલી નાખી. વિમાન નિર્માણની આ અદ્ભુત યાત્રાની શરૂઆત 17 ડિસેમ્બર 1903ના રોજ નોર્થ કેરોલિનાના કીટી હોકના દરિયા કિનારે થઈ હતી, જ્યાં રાઇટ બંધુઓએ લાકડા, કાપડ અને 10 હોર્સ પાવરના એન્જિન વડે બનાવેલા સૌ પ્રથમ વિમાનને આકાશમાં 12 સેકન્ડ સુધી ઉડાડીને ઇતિહાસ રચ્યો હતો. તે પછી 1909માં લુઈ બ્લેરિયોએ 25 હોર્સ પાવરના એન્જિન વાળા બ્લેરિયો 11 વિમાનમાં ઇંગ્લિશ ખાડી પાર કરીને સમગ્ર વિશ્વને અચંબિત કરી દીધું હતું. આ પ્રારંભિક શોધોએ માનવજાત માટે આકાશના દ્વાર ખોલી નાખ્યા અને ત્યાંથી એવિએશન ટેકનોલોજીના એક નવા જ સ્વર્ણિમ યુગનો પ્રારંભ થયો. સમય જતા વિમાનનો ઉપયોગ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પૂરતો મર્યાદિત ન રહેતા યુદ્ધ અને દેશની સુરક્ષાના ક્ષેત્રે પણ વિરાટ ક્રાંતિ લાવ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનનું સ્પીટ ફાયર વિમાન, જે 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અને 1000 હોર્સ પાવર ધરાવતા રોલ્સ રોયસ એન્જિનથી સજ્જ હતું, તે મિત્ર રાષ્ટ્રોના વિજયનું મુખ્ય કારણ બન્યું. આ ઉપરાંત 1954માં લોકહીડ કંપનીનું C-130 હર્ક્યુલિસ 4 એન્જિનવાળું ફાઇટર પ્લેન આવ્યું, જે 60 વર્ષથી પણ વધુ સમયથી 70થી વધુ દેશોમાં માલ સામાન અને સૈનિકોની હેરફેર માટે સૌથી વધુ વપરાતું વિમાન બન્યું છે. ઇતિહાસના પાના પર બોઇંગનું B-29 સુપર ફોર્ટ્રેસ્ટ વિમાન પણ અંકાયેલું છે, જેણે જાપાનમાં અણુબોમ્બ ફેંક્યો હતો. વિમાનનો આ વિકાસ ત્યાં જ ન અટક્યો. 1947માં બેલેક્સ 1 વિમાને 1600 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મેળવીને અવાજની ગતિ કરતાં પણ વધુ ઝડપે ઉડવાનો નવો વિક્રમ સર્જ્યો હતો. યુદ્ધ અને ઝડપની સાથે સાથે સામાન્ય નાગરિકો માટે હવાઈ સફરને આરામદાયક અને સુલભ બનાવવા માટે પણ વિમાનોએ અભૂતપૂર્વ પ્રગતિ કરી. 1943માં લોકહીડ કોન્સ્ટોલેશન એવું પહેલું વિમાન બન્યું, જેણે 24,000 ફૂટની ઊંચાઈએ પણ હવાનું દબાણ જાળવી રાખી મુસાફરીને અનુકૂળ બનાવી. ત્યારબાદ 1955માં નાની હવાઈ સફર અને પર્સનલ ફ્લાઇટ ટ્રેનિંગ માટે સેસના 172 નામનું વિમાન આવ્યું, જે વિશ્વમાં સૌથી વધુ વેચાયેલું 4-સીટર વિમાન બન્યું. પરંતુ સાચા અર્થમાં કોમર્શિયલ એવિએશનનો ચહેરો 30 સપ્ટેમ્બર 1967ના રોજ બદલાયો,
જ્યારે બોઈંગ 747 જમ્બો જેટ લોન્ચ થયું. હવે

અને 366 થી વધુ મુસાફરોને એક સાથે બેસાડીને ટિકિટના ભાડામાં 30% સુધીનો ઘટાડો કર્યો અને સામાન્ય માણસ માટે વિમાન પ્રવાસને શક્ય બનાવ્યો. આગળ જતા માર્ચ 1984માં એરબસ A320એ કમ્પ્યુટર સંચાલિત ફ્લાય બાય વાયર ટેકનોલોજી લાવીને અવિશ્વસનીય સુરક્ષા અને સ્પીડને આપણી સમક્ષ મૂકી. યુવા મિત્રો, આકાશમાં ઉડતા આ લોખંડી પાંખો માત્ર મશીન નથી, પરંતુ માનવ કલ્પના શક્તિ, હિંમત અને ઇજનેરી કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રતીક છે. રાઈટ બંધુઓની 12 સેકન્ડની નાની ઉડાનથી શરૂ થયેલી આ યાત્રા આજે કમ્પ્યુટર સંચાલિત અને અવાજથી પણ ઝડપી ઉડતા જેટ વિમાનો સુધી પહોંચી ગઈ છે. આ વિમાનોએ ભૌગોલિક અંતરો મિટાવીને આખી દુનિયાને એક ગ્લોબલ વિલેજમાં પરિવર્તિત કરી દીધું છે, તેમજ વેપાર અને સંસ્કૃતિના આદાન પ્રદાનને અભૂતપૂર્વ વેગ આપ્યો છે. ભવિષ્યમાં પર્યાવરણને અનુકૂળ ઇલેક્ટ્રિક અને સોલાર વિમાનો પણ આ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે, તેમાં કોઈ શંકા નથી. આશા છે કે વિમાન ઉડ્ડયનનો આ રોચક ઇતિહાસ આપને ગમ્યો હશે. આ સુંદર વાતની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ સંઘર્ષનું ગીત મુજે રાત દિન, જેને સ્વરબદ્ધ કર્યું છે સોનુ નિગમે, આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે જતીન લલિતે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, ભારતીય રેલવેમાં આપણે સૌએ ક્યારેક ને ક્યારેક તો મુસાફરી કરી જ હશે, પરંતુ શું તમે ક્યારેય રેલવેના ડબ્બા એટલે કે કોચ પર લખેલા નંબર અને સંકેતો પર ધ્યાન આપ્યું છે? આજે આપણે આ રસપ્રદ કોડ વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત કરીશું. સામાન્ય ભાષામાં જેને આપણે ડબ્બો કહીએ છીએ તેને રેલવેની ભાષામાં કોચ કહેવામાં આવે છે. આ કોચ જે પૈડા પર ફિટ થાય છે તે છૂટા પડતા નથી, પરંતુ ચાર ચાર પૈડાનું એક આખું યુનિટ હોય છે, જેમાં પૈડા, બ્રેક સિસ્ટમ અને ડાયનેમો વગેરે બધું ફિટ થયેલું હોય છે. પૈડાના આ આખા યુનિટને બોગી કહે છે અને દરેક કોચ બે બોગી પર ફિટ કરવામાં આવે છે. જો આપણે કોચ પર લખેલા નંબરોનો મતલબ સમજી લઈએ તો આપણને સરળતાથી ખબર પડી જાય કે તે કોચ ફર્સ્ટ ક્લાસ છે, ટુ ટિયર છે કે પછી થ્રી ટિયર છે. ચાલો હવે સમજીએ કે રેલવે કોચની બહાર લખેલા આંકડાઓનો અર્થ શું થાય છે. દરેક કોચ પર તેની ઓળખ દર્શાવતા કોડ લખવામાં આવ્યા હોય છે, જેમાં બહારની બાજુ માત્ર આંકડા લખેલા હોય છે. આ પાંચ આંકડામાંથી પ્રથમ બે આંકડા કોચના ઉત્પાદનનું વર્ષ બતાવે છે અને પછીના ત્રણ આંકડા તે કયા પ્રકારનો કોચ છે તે દર્શાવે છે. આ આંકડાકીય શ્રેણી મુજબ 001 થી 025 એસી ફર્સ્ટ ક્લાસ, 026 થી 050 ફર્સ્ટ એસી પ્લસ એસી ટુ ટિયર, 051 થી 100 ટુ ટિયર એસી અને 100 થી 150 થ્રી ટિયર એસી, 151 થી 200 એસી ચેર કાર, 201 થી 400 સ્લીપર ક્લાસ, 401 થી 600 જનરલ સિટિંગ, 601 થી 700 સીટર સેકન્ડ ક્લાસ અને 701 થી 800 સિટિંગ કમ લગેજ રેકને દર્શાવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ કોચની બહાર 92025 લખેલું હોય તો તેનો અર્થ એ થાય છે કે આ કોચ ઈસવીસન 1992માં બન્યો છે અને તે એસી ફર્સ્ટ ક્લાસ પ્રકારનો કોચ છે. આંકડાઓની સાથે સાથે કોચની અંદરના ભાગે પણ ઓળખ માટે ચોક્કસ અંગ્રેજી અક્ષરોના કોડ લખેલા હોય છે. આ યાદી મુજબ એલ એટલે લગેજ, આર એટલે બ્રેક વાન, પી એટલે પોસ્ટલ વાન, વાય એટલે લેડીઝ કમ્પાર્ટમેન્ટ, ડબલ્યુ એટલે વેસ્ટિબુલ્ડ, સી એટલે વિથ કૂપે, એસી એટલે એસી કોચ, એફ એટલે ફર્સ્ટ ક્લાસ, એસ એટલે સેકન્ડ ક્લાસ, જી એટલે સેલ્ફ જનરેટિંગ, સીડી એટલે ડાઇનિંગ કાર, સી ડબલ્યુ એટલે ટુ ટિયર, સી એન એટલે થ્રી ટિયર, સીજી એટલે થ્રી ટિયર પ્લસ સિટિંગ, સી એફ એટલે ટુ ટિયર પ્લસ સિટિંગ, સીઝેડ એટલે ચેર કાર અને સીટી એટલે ટુરિસ્ટ કારને દર્શાવે છે. આ બધા અક્ષરો ભેગા મળીને રેલવે કોચનો આખો કોડ બને છે. દાખલા તરીકે જો એફ સી ડબલ્યુ જી કોડ લખેલો હોય તો તેનો અર્થ થાય છે કે ફર્સ્ટ ક્લાસ ટુ ટિયર સેલ્ફ જનરેટિંગ કોચ, એટલે કે પોતાની જાતે પાવર જનરેટ કરનાર ફર્સ્ટ ક્લાસની બે બર્થવાળો કોચ. યુવા મિત્રો,

આ નાનકડા નંબરો અને કોડ્સ પાછળ ઇજનેરી કૌશલ્ય અને સુરક્ષા તથા વ્યવસ્થાનો એક મોટો ઇતિહાસ છુપાયેલો છે. આશા છે કે રેલવે કોચના આ ગુપ્ત કોડ્સ અને ટેકનોલોજીની માહિતી આપ સૌ શ્રોતા મિત્રોને ખૂબ જ રોચક અને ઉપયોગી લાગી હશે. હવે પછી જ્યારે પણ તમે રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા ઊભા હશો ત્યારે કોચ પર લખેલા આ આંકડા વાંચીને તેનો અર્થ સમજવાનો આનંદ ચોક્કસ લેજો. યુવા મિત્રો, આજે આપણે ટ્રેન અને પ્લેનની વાતો તો કરી, હવે આપણે રોડને કઈ રીતે ભૂલી જઈએ? યુવા મિત્રો, જ્યારે પણ આપણે કોઈ સુંદર રસ્તા પર કાર, બસ કે બાઇક લઈને મુસાફરી કરતા હોઈએ છીએ ને, ત્યારે આપણું ધ્યાન દોરતા નાનકડા પથ્થરો એટલે કે માઇલસ્ટોન અચૂક નજરે પડે છે. સામાન્ય રીતે આપણને લાગે છે કે આ પથ્થરો માત્ર આગળ આવતા શહેરનું નામ અને અંતર દર્શાવવાનું કામ કરે છે, પરંતુ વાસ્તવમાં તેમના પર દોરેલા અલગ અલગ રંગો અને લખાયેલી ભાષાઓ પાછળ એક આખી વ્યવસ્થિત સિસ્ટમ અને વિજ્ઞાન છુપાયેલું છે. તો ચાલો હવે તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. માઇલસ્ટોનનો ઉપરનો પટ્ટો જો પીળા અને સફેદ રંગનો હોય તો તેનો અર્થ એ થાય છે કે તમે કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળના નેશનલ હાઈવે પર મુસાફરી કરી રહ્યા છો, જેની જાળવણી કેન્દ્રીય માર્ગ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પરંતુ જો આ પટ્ટો લીલા અને સફેદ રંગનો દેખાય તો તમે સ્ટેટ હાઈવે પર છો, જેની રચના અને દેખરેખ સંબંધિત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા થાય છે. આ રંગો ડ્રાઈવરને એક જ નજરે સમજાવી દે છે કે તેઓ કયા સ્તરના રસ્તા પર દોડી રહ્યા છે. રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોથી આગળ વધીને જ્યારે આપણે શહેર કે ગામડાઓ તરફ જઈએ છીએ ત્યારે પથ્થરો એટલે કે માઇલસ્ટોનના રંગો પણ બદલાઈ જાય છે. જો માઇલસ્ટોન પર કાળો, વાદળી કે સફેદ રંગ જોવા મળે તો તે જિલ્લાના મુખ્ય રસ્તાઓ અથવા મોટા શહેરની સીમાને દર્શાવે છે, જેની દેખરેખ સ્થાનિક જિલ્લા પંચાયત કે મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. જ્યારે નારંગી અને સફેદ રંગની પટ્ટી ધરાવતો પથ્થર દર્શાવે છે કે તમે કોઈ ગામડાના રસ્તા પર મુસાફરી કરી રહ્યા છો, જેમાંથી મોટાભાગના રસ્તાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણ પામેલા છે. અહીં એક રસપ્રદ બાબતનો ઉલ્લેખ કરવાનું મને મન થાય છે. દરેક માઇલસ્ટોનની નીચેનો ભાગ હંમેશા ચોખ્ખો સફેદ રંગનો જ રાખવામાં આવે છે. આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે રાત્રિના અંધકારમાં કે ધુમ્મસમાં વાહનોની હેડલાઇટનો પ્રકાશ સફેદ રંગ પર પડતા જ તે ચમકે છે અને વાહન ચાલકને દૂરથી જ રસ્તાની ધારનો સ્પષ્ટ અંદાજ આવી જાય છે, જેથી અકસ્માત નિવારી શકાય છે. રંગો ઉપરાંત માઇલસ્ટોન પર લખેલી ભાષાઓ પણ દેશની વિવિધતા અને એકતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે. દેશના અંતરો માપવા માટે મહારાષ્ટ્રના નાગપુર શહેરને ભારતનું ભૌગોલિક કેન્દ્ર માનવામાં આવ્યું હતું. આજે પણ નાગપુરમાં ઝીરો માઇલસ્ટોન નામનું ઐતિહાસિક સ્મારક મોજૂદ છે, જ્યાંથી દેશના તમામ પ્રમુખ શહેરોનું અંતર માપવાની શરૂઆત કરવામાં આવી હતી. તો યુવા મિત્રો, રસ્તાના કિનારે ઊભેલા આ નાનકડા માઇલસ્ટોન માત્ર એક પથ્થર નથી, પરંતુ દેશના વિશાળ માર્ગ નેટવર્ક, ઇજનેરી કૌશલ્ય, સરકારી વ્યવસ્થાપન અને ભાષાકીય સમન્વયનું એક શ્રેષ્ઠ પ્રતીક છે. તો યુવા મિત્રો, હવે પછી જ્યારે પણ તમે નવી સફર પર નીકળો ત્યારે રસ્તાના કિનારે ઊભેલા આ રંગબેરંગી માઇલસ્ટોનને ઓળખવાનો આનંદ ચોક્કસ લેજો. આ સુંદર વાતની સાથે હવે પુનઃ સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ પતિ પત્ની ઓર વોનું ગીત તું હી યાર મેરા, જેને સ્વરબદ્ધ કર્યું છે અરિજીત સિંહ અને નેહા કક્કરે. આ ગીતનું લેખન કર્યું છે કુમારે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રોચક કોહલીએ. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ. યુવાણી આકાશવાણી.

આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: બરાબર 7 વાગે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સાંભળીશું. આજે સાંભળીશું જગજીત સિંહને.

0: इसके साथ ही 6 वर्ष से अधिक समय से चल रहा व्यापार निलंबन समाप्त हो गया है। व्यापार का फिर से शुरू होना भारत और चीन के बीच आपसी संबंधों में सकारात्मक संकेत है। ग्लासगो में राष्ट्रमंडल खेलों में आज अब तक भारत ने 3 और स्वर्ण पदक जीत लिए हैं। महिला मुक्केबाजी में प्रीति पवार और जैस्मिन ने स्वर्ण पदक जीते। जदुमणि सिंह ने रजत पदक जीता। सोनम राणा ने पैरा एथलेटिक्स के शॉटपुट F57 वर्ग में स्वर्ण और शुभम ज्वाल ने रजत पदक जीता। ट्रिपल जंप में प्रवीण चित्रावेल ने रजत और सेल्वा प्रभु तिरुमरन ने कांस्य पदक अपने नाम किया। पदक तालिका में भारत 8 स्वर्ण 15 रजत और 7 कांस्य समेत कुल 30 पदकों के साथ 6ठे स्थान पर पहुंच गया है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी भुज समाचार। कच्छ जिल्लामां आजे सार्वत्रिक वरसाद पड्यो। आजे सवारे 6 वाग्याथी सांजना 6 वाग्या सुधीमां सौथी वधु मुंद्रा तालुकामां 58 मिलीमीटर वरसाद नोंधायो। सार्वत्रिक वरसादना पगले कच्छ जिल्लामां चालू मौसमनो कुल वरसाद 1305 मिलीमीटर एटले के 51.37 इंच थयो। हवामान विभागे आगामी 24 कलाक सुधी राज्य में भारे थी अति भारे वरसाद की आगाही करी। कच्छ माटे ओरेंज एलर्ट की आगाही। कच्छ में झरमर थी लेने धोधमार वरसाद पगले खेडूतों में खुशी की लागणी फैलाई। भूजना ऐतिहासिक हमीरसर तड़ाव में नवा नीरनी आवक थता नजारो जोवा लोकोनी भीड़ उमटी। लखपति कंडला सुधीना दरियाकांठा माटे हाई वेव एलर्ट जाहिर करायु। 2.9 થી 3 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવનાના પગલે બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું। ભારે વરસાદના પગલે મચ્છુ 2 ડેમને લઈ હાઈ એલર્ટ જાહેર કરાયું। ડેમમાંથી 1,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે। મોરબી શહેર સહિત 32 ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ। તરણેતરના લોકમેળામાં આગામી 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન પશુ પ્રદર્શન હરીફાઈ યોજાશે, જેમાં પશુપાલકોને ₹1,00,000 સુધીના ઇનામો અપાશે। નખત્રાણાના નેત્રા ખાતે કચ્છ યુનિવર્સિટીના એક્સટેન્શન સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। કચ્છ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ 5ના પ્રવેશ પરીક્ષા રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 7 ઓગસ્ટ સુધી લંબાવાઈ। કચ્છ મ્યુઝિયમ ખાતે હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના પ્રથમ ચિત્ર પ્રદર્શનનું કલેક્ટર દ્વારા ઉદ્ઘાટન કરાયું। કચ્છ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નિરોણા બેઠકના સદસ્ય રાજેશ એમ આહિરની વરણી કરાઈ। રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થતાં 15 જળાશયો છલકાયા। નર્મદા ડેમમાં 74% ભરાયો। મુખ્ય સમાચાર પૂરા થયા।

આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: पर कुछ नहीं,
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: आकाशवाणी अहमदाबाद वडोदरा प्रादेशिक समाचार निशा श्रीमाळी वांचे छे। सौप्रथम मुख्य समाचार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે। કેન્દ્ર સરકારે કર વિનિમયના વધારાના હપ્તા તરીકે ગુજરાતને 4,094 કરોડ રૂપિયા ફાળવ્યા। તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટીની રચના કરી। વાણિજ્યિક LPG ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો, નવા ભાવ આજથી અમલમાં। જુલાઈ 2026માં રાજ્યમાં GST 8,418 કરોડ રૂપિયાની આવક થઈ અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળ્યા બાદ મેઘરાજાની સૌરાષ્ટ્રમાં બેટિંગ, મોરબીમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર। સમાચાર વિગતવાર। દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને તેમને સામાજિક પરિવર્તનના દૂત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે। આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં દેશભરના 10,000થી વધુ સ્થળોએથી લાખો યુવાનો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થશે। આ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરીએ યુવાનોને આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સ્વયંસેવક તરીકે જોડાઈને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હાકલ કરી છે। તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને નશામાંથી મુક્તિ જોઈતી હોય તો તેઓ નિસંકોચ સંબંધિત કચેરીઓનો સંપર્ક કરી શકે છે।
3: આ અભિયાનનું જો મુખ્ય ચળવળની વાત કરીએ તો દેશના યુવાનો વિકસિત ભારતને બનાવવામાં, વિકસિત ભારત @2047ની આપણે પરિકલ્પના કરીએ છીએ ત્યારે યુવાનો નશામુક્ત વિકસિત ભારત બનાવે અને તે માટે આગળ આવે એના માટે એક આ દેશવ્યાપી ચળવળ છે કે જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી દેશના યુવાનોને આહ્વાન કરશે અને આવતીકાલે માય ભારત યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર દ્વારા દેશવ્યાપી 10,000થી વધુ સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાશે।
2: કેન્દ્ર સરકારે આજે રાજ્ય સરકારોને નિર્ધારિત નિયમિત માસિક ટ્રાન્સફર ઉપરાંત કર વિનિમયના વધારાના હપ્તા તરીકે 1,09,019 કરોડ રૂપિયા જારી કર્યા છે, જેમાં ગુજરાતને 4,094 કરોડ રૂપિયા ફાળવ્યા છે। એક નિવેદનમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે વધારાનો હપ્તાનો હેતુ રાજ્યોને મૂડી અને વિકાસ ખર્ચને ઝડપી બનાવવા માટે વધુ જગ્યા આપવાનો છે। મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાજ્યવાર વિભાજન મુજબ ઉત્તરપ્રદેશને સૌથી વધુ 19,208 કરોડ રૂપિયા, બિહારને 10,845 કરોડ રૂપિયા અને મધ્યપ્રદેશને 8,010 કરોડ રૂપિયા મળ્યા છે। રાજ્ય સરકારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તાલુકા આયોજન સમિતિ અને ATVT તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓને સંકલિત કરીને યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી UTPCની રચના કરી છે। સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર 18 સભ્યો ધરાવતી UTPC તાલુકા કક્ષાએ વિકાસ આયોજન સંકલન અને અમલીકરણને નવી દિશા આપશે। સાંભળીએ એક અહેવાલ।
4: હવે દરેક તાલુકામાં જુદી જુદી સમિતિઓ ન રહેતા એકીકૃત સમિતિ કાર્યરત રહેશે, જેનાથી તાલુકા કક્ષાએ વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરવાનું કાર્ય સરળ બનશે તથા સામાન્ય ગ્રામજનો સાથે સંકળાયેલી કલ્યાણકારી યોજનાઓ કે નિર્ણયો લેવામાં વહીવટી ગૂંચ નિવારી શકાશે અને તેમાં ઝડપ આવશે। આ સમિતિના અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ રહેશે, જ્યારે વહીવટી સંકલન માટે પ્રાંત અધિકારીને સહઅધ્યક્ષ અને તાલુકા વિકાસ અધિકારીને સભ્ય સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। એકીકૃત સમિતિ બનાવવાનો આ નિર્ણય તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને સુવ્યવસ્થિત સંકલિત અને પરિણામલક્ષી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
2: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે વાણિજ્યિક LPG ગેસના ભાવમાં પ્રતિ 19 કિલો સિલિન્ડરમાં અંદાજે 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે। દિલ્હીમાં વાણિજ્યિક LPG સિલિન્ડરનો નવો ભાવ હવે 2,738 રૂપિયા થશે। કોમર્શિયલ LPG સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે। આ નિર્ણયથી રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ખાણીપીણી વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને રાહત મળશે। જો કે 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી। રાજ્યમાં જુલાઈ 2026માં વસ્તુ અને સેવા કર GST 8,418 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતાં 26% વધુ છે। ગયા વર્ષે રાજ્યમાં આ જ સમયગાળામાં 7,798 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ હતી। રાજ્યને જુલાઈમાં મૂલ્યવર્ધિત કર વેટ હેઠળ 3,105 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 1,020 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 23 કરોડની આવક થઈ છે। કુલ મળીને રાજ્યકર વિભાગને GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કુલ 12,566 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે। દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલને 15 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સારી કેદની સજા થઈ છે. અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસર જણાવે છે કે વર્ષ 2011માં મોટી દમણના ફૂટબોલ મેદાન ખાતે ભરતી પ્રક્રિયા દરમિયાન તત્કાલીન જિલ્લા પંચાયત સભ્ય સુરેશ પટેલ અને હાલના સાંસદ ઉમેશ પટેલ મેદાનમાં બળજબરી પ્રવેશ્યા હોવાનો આરોપ હતો. ત્યારે મોટી દમણના રહેવાસી જગમિંદરસિંહની ફરિયાદના આધારે પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ આજે સિવિલ જજે બંને આરોપીઓને દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. સ્કોટલેન્ડના પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગ્લાસ્ગોમાં જીઓ ટ્રાઇસિટીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી તેમણે કહ્યું પ્રતિનિધિમંડળે ગુજરાતમાં જીઓથર્મલ ઉર્જાની તકો અને સંભવિત રોકાણની શોધમાં દસ દર્શાવ્યો. શ્રી સંઘવીએ ઉમેર્યું યુકે ભારત મુક્ત વેપાર કરાર સહયોગ માટે નવા માર્ગો ખોલી રહ્યો છે. ટકાઉ ઉર્જા ભવિષ્ય માટે આ ચર્ચાઓને આગળ વધારવા માટે આતુર છીએ. શ્રી સંઘવીએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સની ભારતીય ટુકડી વાતચીત કરી તેમણે રમતવીરોની પ્રશંસા કરી અભિનંદન પણ પાઠવ્યા હતા. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોળ્યા બાદ આજે વરસાદે સૌરાષ્ટ્ર તરફ વાટ પકડી છે. મોરબી તાલુકામાં આજે 8.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રામાં 7.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આજે 234 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેને પગલે રાજ્યના 20 જળાશય છલકાયા છે. 30 જળાશયને હાઇએલર્ટ પર અને 8 જળાશયને એલર્ટ પર રાખ્યા છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ 75% જેટલો ભરાયો છે. દરમિયાન ભારે વરસાદ પ્રભાવિત વિવિધ જિલ્લામાંથી આજે 53 લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જ્યારે 27,856 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં મોસમનો સરેરાશ 64% વરસાદ નોંધાયો છે. રાહત અને બચાવ કામગીરી માટે વિવિધ જિલ્લામાં NDRFની 17 અને SDRFની 33 ટીમ તૈનાત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ અનરાધાર મેઘમહેર થઈ રહી છે. જિલ્લાવાર જોઈએ તો મોરબી જિલ્લામાં આજે મુશળધાર વરસાદને પગલે મચ્છુબે ડેમના 16 દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારે સાવચેતીના ભાગરૂપે બેઠો પુલ બંધ કરી પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે ત્રિવેણી ઠાંગા ડેમ, વાંસળ ડેમ, નાયકા ડેમ અને ધોળીધજા ડેમ ઓવરફ્લો થયા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે દાંતા અંબાજી વિસ્તારમાં અંદાજે 3 ઇંચ, જ્યારે દિયોદર તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો, તેમજ વાવ અને થરાદ જિલ્લાના અનેક ગામોમાં ધીમેથી મધ્યમ વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લાની મહાલ એકલવ્ય સ્કૂલના પ્રાંગણમાંથી 311 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા, ત્યારે જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામીતે શાળાની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું.
0: એકલવ્ય મોડલ સ્કૂલ છે ત્યાં કેમ્પસમાં થોડું પાણી ભરાયું હતું અને એ સંદર્ભે આજે ખાસ કરીને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અહીંયાના ધારાસભ્યશ્રી, જિલ્લાના કલેક્ટરશ્રી, DDOશ્રી, SPશ્રી અને તમામ વિભાગના કર્મચારીઓએ આ સ્કૂલની અત્યારે મુલાકાત લીધી અને આગામી દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી હોવાથી એક આયોજનના ભાગરૂપે ફરીથી કંઈ આ કેમ્પસમાં પાણી ભરાય અને એને કઈ રીતે આપણે પહોંચી વળવાનું એના માટે આયોજન કરવામાં આવશે.
2: છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાની નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે. બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર આવેલો રબર ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે જોજવા ગામ પાસે ઓરસંગ નદી પરનો આડબંધ છલકાતા જળસ્તર ઊંચું આવ્યું. ભરૂચ જિલ્લાના સોળગામમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત 185 વધુ લોકોને બચાવી લેવાયા. વલસાડ જિલ્લામાં ઓરંગા નદીના પૂરમાં પાણી ઓસરતા નીચાણવાળા વિસ્તારના લોકોએ રાહત અનુભવી તો આણંદ જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાપુર, બોરસદ, સોજિત્રા અને પેટલાદ તાલુકાના 5 મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા રસ્તાઓ બંધ કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી. ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના તમામ બંદરો ઉપર નંબર 3નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
5: कल के लिए योनो वार्निंग दिया गया है. भदरण, बनासकांठा, साबरकांठा, पाटन और मेहसाणा के लिए, सौराष्ट्र कच्छ में कच्छ, मोरबी और सुरेंद्रनगर के लिए दिया गया है. फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है अगले 2 दिन के लिए, 1st and 2nd August के लिए. इसमें जो स्पीड दिया गया है 45 to 55 किलोमीटर प्रति घंटा गास्टेज जो स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा.
2: રાજ્યમાં આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ વર્ષની વિષયવસ્તુ જીવનની ટકાઉ અને સ્વસ્થ શરૂઆત માટે સ્તનપાન અસરકારક અને સફળ પ્રયાસોને વધુ મજબૂત બનાવી નક્કી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત તમામ જિલ્લાઓમાં આવેલા આંગણવાડી કેન્દ્રો પર સેમિનાર, વર્કશોપ, જાગૃતિ રેલી, પોષણ પંચાયત અને સગર્ભા તથા ધાત્રી માતાઓ સાથે સુપોષણ સંવાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે આવતીકાલે 2 ઓગસ્ટ રવિવારે યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલતવી રખાયો છે. આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા કાર્યક્રમ હવે 9 ઓગસ્ટ રવિવારે યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે કર વિનિમયના વધારાના હપ્તા તરીકે ગુજરાતને 4,094 કરોડ રૂપિયા ફાળવ્યા. તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટીની રચના કરી. અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોડ્યા બાદ મેઘરાજાની સૌરાષ્ટ્રમાં બેટિંગ. મોરબીમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

રાજકોટ ભુજ આહવા તથા ગોધરા રજૂ કરે છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન વાણી.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો, રમેશભાઈ તમને રામ રામ।
7: એ રામ રામ ગીતાબેન, હો
6: કેમ છો રમેશભાઈ, તબિયત પાણી કેવા છે તમારા?
7: બસ જુઓ ગીતાબેન, મજામાં, સારા જ છે, તમે કહો।
6: જુઓ ને, આજકાલ આ લોકોની આ ખાણીપીણી અને રહેણીકરણીના કારણે બીમારીઓ વધી રહી છે।
7: હા, એ વાત સાચી, લોકોનું બેઠાડું જીવન અને ખોરાક આ નવી નવી બીમારીઓને નોતરે છે।
6: હા, અને આ બદલાતા હવામાન, બદલાતી ઋતુઓને હવે પહેલા જેવો શુદ્ધ ખોરાક પણ હવે ક્યાં મળે છે રમેશભાઈ?
7: સાચી વાત છે ગીતાબેન, ઉપરથી ખેતી પાકોમાં વધુ પડતા રસાયણોનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવા લાગી છે।
6: રમેશભાઈ, પણ આ રસાયણોની જગ્યાએ આપણે પ્રાકૃતિક ખાતર અને પ્રાકૃતિક ખેતી કરીએ તો તમને નથી લાગતું કે આપણી અને આપણી આવનારી પેઢી માટે એ સુખાકારી લાવશે?
7: હા, આ વાત સાચી તમારી, એકદમ બરાબર। સુખાકારી પરથી યાદ આવ્યું કે ઘરની સુખાકારી માટે જવાબદાર એક સ્ત્રીની શક્તિને તો તમે જાણો જ છો ગીતાબેન, બીજા ક્ષેત્રોમાં તો આપણને ખબર છે, પરંતુ હવે ખેતીમાં પણ નવી સરકારી યોજનાઓના કારણે મહિલાઓ આગળ આવી રહી છે। તો જાણીએ એક પ્રગતિશીલ મહિલા ખેડૂત વિશે, તો ચાલો માણીએ શ્રી પ્રકાશ બિલવાલ અને એક પ્રગતિશીલ મહિલા ખેડૂત જિજ્ઞાસાબેન પટેલ વચ્ચેની મુલાકાત।
8: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે। મિત્રો, આજના આ કાર્યક્રમમાં હું તમને ખાસ મહેમાન સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છું અને આપણા આજના ખાસ મહેમાન છે જિજ્ઞાસાબેન હરિકૃષ્ણ પટેલ, અને જેઓ એક મહિલા પ્રગતિશીલ ખેડૂત છે। તેઓ કંડારી ગામના છે અને વધુ પરિચય અને માહિતી એમની પાસેથી જાણીએ એ પહેલાં આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે આ કાર્યક્રમમાં આકાશવાણી સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરીએ। જિજ્ઞાસાબેન, આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે, નમસ્કાર।
9: નમસ્કાર મિત્રો।
8: જિજ્ઞાસાબેન, આપના જ મુખ્ય અમારા શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને પરિચય આપશો?
9: મારું નામ જિજ્ઞાસાબેન હરિકૃષ્ણભાઈ પટેલ, ગામ કંડારી, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા, અને હું એક ખેડૂત મહિલા છું।
8: આપે અભ્યાસ ક્યાં સુધી કર્યો?
9: મારો અભ્યાસ BA કરેલું છે મેં, અને ત્યાર પછી।
8: આપ કંડારી ગામના મહિલા ખેડૂત છો, તો કંડારી ગામ વિશે, એની વિશેષતા વિશે અમારા શ્રોતા મિત્રોને વાત કરશો?
9: હા, ચોક્કસ। અમારું ગામ કંડારી એક બહુ સરસ, ખૂબ સુંદર ગામ છે। અમારા ગામમાં બીજા બધા જ્ઞાતિના છે, પણ વધારે અમે પટેલોનું ગામ છે, અને ખૂબ ભક્તિમય લોકો રહે છે। અમારે ત્યાં કંડારીમાં સ્વામિનારાયણ ગુરુકુળ છે, એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અમારે ત્યાં, અને અમારું હાઈવે પર ગામ આવેલું છે, અને અમારા ત્યાંના લોકો બહુ જ ભક્તિમય છે, કારણ કે અમારે ત્યાં બે સંપ્રદાય છે, એક સ્વામિનારાયણ પણ છે અને ચતુર્ભુજ પણ છે, અને સ્વામિનારાયણનું અમારે ત્યાં ઘણું મોટું મંદિર છે, તેથી અમારે ત્યાંના ગામના લોકો ઘણા ભક્તિમય લોકો રહે છે અને બધા જ ખેતી સાથે સંકળાયેલા છે।
8: તમારા ગામમાં શિક્ષણની કેવી વ્યવસ્થા છે?
9: અમારા ગામમાં ઘણી સારી શિક્ષણની વ્યવસ્થા છે, સ્કૂલ પણ ઘણી સારી છે અમારા ગામમાં, એક KG થી 12 ધોરણ સુધીની સ્કૂલ છે અમારે ત્યાં।
8: અને જો ઉચ્ચ શિક્ષણ લેવું હોય તો કંડારીથી બહાર જવું પડે?
9: હા, ઉચ્ચ શિક્ષણ માટે અમારે કંડારીથી બહાર જવું પડે છે, જે બાજુમાં અમારો તાલુકો છે કરજણ અથવા બરોડા।
8: તો આરોગ્ય, રોડ, રસ્તા અને વીજળી, પાણીની કેવી વ્યવસ્થા છે?
9: અમારા ગામમાં બધી બહુ સરસ વ્યવસ્થા છે, પાણી પણ આવે સારું છે, અને રોડ સરસ છે, અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટો પણ સરસ છે, અને અમારા ગામનું જે આખું આયોજન છે એ ઘણું સુંદર અને હળીમળીને લોકો કરે છે, એ માટે અમારું ગામ ખૂબ સુંદર છે।
8: તમારું ગામ, તમે કીધું એમ, હાઈવે ઉપર જ આવેલું છે, એટલે સ્વાભાવિક છે રસ્તાઓ, કનેક્ટિવિટી સારી છે અને બધી જ સારી વ્યવસ્થા છે, એટલે કે સુવિકસિત તમારું ગામ છે। તો તમારા ગામમાં જે ગ્રામવાસીઓ છે એ મોટેભાગે કયા કયા પ્રકારના ધંધા રોજગારમાં જોડાયેલા છે?
9: અમારા ગામના લોકો લગભગ, અમે બધા ખેડૂતો જ છે અને ખેતી સાથે સંકળાયેલા રહે છે બધા જ। ખેતીમાં જ કામ કરે છે અને ખેડૂતો જ છે, એટલે ઘણા નહીં બધા જ લોકો ખેડૂત જ છે.
8: હવે તમે પ્રાકૃતિક એક પ્રગતિશીલ મહિલા ખેડૂત છો, ખેતી વિશે આપણે આગળ વાત કરીશું, પણ એ પહેલાં તમને આ પ્રાકૃતિક ખેતીમાં કયા કયા સન્માન એવોર્ડ્સ મળેલા છે એ વિશે પણ વાત કરશો.
9: પ્રાકૃતિક ખેતીમાં મને રાજ્યપાલ સાહેબ તરફથી સન્માનિત કરેલી છે, કે જે હું જ્યારે મને આ ખેતી વિશે જાણવા મળ્યું અને મેં જ્યારે એ કરી ત્યારે મેં શરૂઆતમાં મેડિસિન પ્લાન્ટ અને ઔષધીય પાકોની ખેતી સ્ટાર્ટ કરી હતી અને એના પર મને સન્માનિત કરેલી છે.
8: તમે કંઈક બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્ય તરીકે છો, તો એ વિશે પણ વાત કરશો, એમાં તમે કઈ રીતે તમારી પસંદગી થઈ?
9: હા બરાબર, મારી પસંદગી એવી રીતે થયેલી કે જ્યારે મેં પ્રાકૃતિક ખેતી વિશે જાણ્યું અને સમજી અને આત્મા પ્રોજેક્ટ સાથે અમે જોડાયા અને આત્મા થકી અમને પ્રાકૃતિક ખેતી વિશે ઘણી જ એવી જાણકારી મળી અને ત્યાર પછી મેં આ મારા હસબન્ડના હેલ્થ પર આવ્યું અને ત્યારે મેં મેડિસિન પ્લાન્ટને એ બધું એ કર્યું અને આ મને સન્માનિત કરી. ત્યાર પછી આગળ ખબર પડી બધાને, ત્યારે મને આપણી નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલમાં બોર્ડ ઓફ મેમ્બર તરીકે એક ખેડૂત મહિલા તરીકે મને ફરજ બજાવું છું અત્યારે હું.
8: તમને ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન કે તમે નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી હાલોલ ખાતેના બોર્ડ ઓફ મેમ્બરમાં તમે એક સભ્ય છો. તમે જેમ વાત કરી એમ મેડિસિનલ પ્લાન્ટની તમે ખેતી શરૂ કરી, તો એ કેટલા સમયથી તમે શરૂ કરી એ વિશે વાત કરશો?
9: હા, મેં લગભગ 2020 આ ખેતી ચાલુ કરી છે. ત્યારે પહેલાં અમને ખબર તો હતી પણ હેલ્થ માટે કંઈક એ નહોતું, એટલે જ્યારે હેલ્થ પર આવ્યું ત્યારે અમને થોડીક જાણકારી મળી કે મેડિસિને તો બગાડ્યું છે તો મેડિસિન સુધારશે કેવી રીતે, તો અમે થોડુંક આયુર્વેદા ઉપર એ ગયા અને ત્યાર પછી અમે દવા મેડિસિન લાવતા હતા પણ અમને એવું થયું કે આ તો બધી દવા ખાતરવાળી આવે છે, તો એવું થયું કે આપણી પાસે તો જમીન છે, આપણે ખેડૂત છે, તો કેમ ના આપણા જ ખેતરમાં આપણે પ્રાકૃતિક રીતે એને ઉત્પાદન કરી અને એને લઈએ. એટલે એ રીતે પછી અમે અમારા પ્રાકૃતિક ખેતરમાં અમે બધા મેડિસિન પ્લાન્ટ લાવી અને એને એ કરીને એના રસ ને એવું બનાવીને અમે હેલ્થ માટે વાપરતા થયા.
8: એટલે કહેવાય છે ને આરોગ્ય સંપત્તિ છે, અને એ પ્રમાણે આરોગ્ય સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરી ના શકાય. એ તમને જ્યારે સમસ્યા નડી અને એ પ્રમાણે તમને પ્રેરણા મળીને તમે મેડિસિનલ પ્લાન્ટની ખેતી શરૂ કરી, એ પછી તમે જે નેચરલ ફાર્મિંગ કરો છો, તો એના પહેલાં તમે કયા પ્રકારની ખેતી કરતા હતા?
9: ત્યાર પહેલા નેચરલ ફાર્મિંગ કરતા હતા, ત્યાર પહેલા તો અમે જે આમ ખેડૂત અત્યારે રાસાયણિક ખેતી કરી રહ્યા છે દવા ખાતરવાળી, એ જ ખેતી કરતા હતા જ્યાં સુધી અમને હેલ્થ પર ના આવ્યું ત્યાં સુધીને. અને અમે ધ્યાને નહોતા આપતા એટલું બધું કે આ શું કરી રહ્યા છે આપણે, પણ જ્યારે હેલ્થ પર આવ્યું ત્યારે ખબર પડી કે આ એક રસાયણવાળી ખેતી, આપણે ઝેર મુક્ત ખેતી હવે આપણે કરવી પડશે, તો એની અમને જાણકારી મળી અને અમે પ્રાકૃતિક ખેતી કરતા થયા. નહીં તો પહેલાં તો અમે દવા ખાતરવાળી જ ખેતી કરતા હતા.
8: એટલે કે પ્રાકૃતિક ખેતી પહેલાં તમે વંશ પરંપરાગત તમારા જે બાપ દાદા કરતા હતા એ પ્રમાણે તમે ખેતી કરતા હતા. તો આ પ્રાકૃતિક ખેતી શું છે, પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય એ વિશે વાત કરશો?
9: સરસ. પ્રાકૃતિક ખેતી એ કંઈક નવી ખેતી નથી, એ બહુ આપણા વડરાઓ પહેલાં પ્રાકૃતિક ખેતી જ કરતા હતા, કે દવા ખાતર વગરની ખેતી. આપણે ગાય માતા રાખતા હતા અને એનું જ ગૌ ગોબર અને ગૌમૂત્ર ખેતીમાં ઉપયોગ કરતા હતા અને એનાથી જ ઉત્પાદન લેતા હતા. તો અને પછી જ્યારે રસાયણો ખાતરો આવ્યા, દવાઓ આવી અને પછી ખેડૂત ધીરે ધીરે હરિયાળી ક્રાંતિ લાવવા માટે આ ઝેરવાળી ખેતી કરતા થયા, એનું ઉત્પાદન ઘણું સારું મળ્યું પહેલાં બધાને. પણ અત્યારે જે એટલું બધું વધી ગયું છે દવા ખાતરો, કે અત્યારે એ વસ્તુઓ ખાવાથી પણ આપણે આપણા દેશમાં જોઈ રહ્યા છે કે કેટલા રોગચાળા, નાના નાના બાળકો અને કેવા નવા નવા રોગો થઈ રહ્યા છે, તો એનાથી અમને એવું થયું કે ના અત્યારે હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે અને અમે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.
8: આ પ્રાકૃતિક ખેતી કરવી હોય તો એમાં ખર્ચો કેટલો થાય?
9: પ્રાકૃતિક ખેતીમાં જોવા જઈએ ને તો આપણા રાજ્યપાલ શ્રી કહે છે કે ઝીરો બજેટ ખેતી, પ્રાકૃતિક ખેતી એ ઝીરો બજેટ ખેતી છે. ખેડૂત છે ને માત્ર કેટલું ઉત્પાદન મળ્યું ને એ જ જોતો હોય છે, કેટલો ખર્ચો કર્યો ને એ નહીં જોતા, અને ઉત્પાદન કેટલું મળ્યું ને એ જ જોવે છે. પણ પ્રાકૃતિક ખેતીમાં એવું છે કે ઉત્પાદન વધારે છે અને ખર્ચો ઓછો છે, એટલે તો એને ઝીરો બજેટ ખેતી કહેવામાં આવે છે. એટલે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘણું સારું મળે છે અને એનો સામે ખર્ચ કોઈ પણ હોતો નથી, અમુક જ ખર્ચ થતો હોય છે કે જે નજીવો હોય છે.
8: એટલે કે પ્રાકૃતિક ખેતીમાં શૂન્ય બજેટ હોય છે અને એમાં કોઈ આપણા ખેડૂત મિત્રોએ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર હોતી નથી. તો આ જે પ્રાકૃતિક ખેતીના જે ખાસ આયામો છે એ આયામો વિશે એમના એક આયામ વિશેની વાત કરશો?
9: બરાબર છે. પ્રાકૃતિક ખેતી જો તમે જ્યારે પણ કરતા સ્ટાર્ટ થાઓ કે તમે કરવાનું વિચારતા હોય તો એને સમજવી ઘણી જરૂરી છે કે એના જે 5 આયામ છે, એના જે 5 સિદ્ધાંત છે એ તમે કમ્પ્લીટ એના ફોલો કરશો તો તમને કોઈ જ તકલીફ કે કોઈ એ થવાનું નથી. અને એમાં જે છે આપણે બીજામૃત છે, જીવામૃત છે, ઘનજીવામૃત છે, પછી મિશ્ર પાક છે, અચ્છાદાન છે, આ જે 5 આયામો છે એના એ તમે કમ્પ્લીટ એને એ કરીને તમે કરશો પ્રાકૃતિક ખેતી તો ઘણી સારી છે. એમાં એક છે જીવામૃત. જીવામૃત બનાવવા માટે આપણે એક બેનર જોશે 200 લીટરનું અને એની અંદર 180 લીટર પાણી તમે એ કરો રાખો. ત્યાર પછી એમાં 10 લીટર ગાય માતાનું ગૌમૂત્ર, 10 કિલો ઘઉં ગોબર, 1 થી 1.5 કિલો દેશી ગોળ, 1 થી 1.5 કિલો કોઈ પણ કઠોળનો લોટ અને કોઈક મોટા ઝાડ નીચેની

એક થી બે મુઠ્ઠી માટી આ તમે એમાં ભેળવી અને દરરોજે સવાર સાંજ ઘડિયાળની દિશામાં એને 2 થી 3 મિનિટ હલાવશો તો આ એક જીવામૃત સૂક્ષ્મ જીવાનો ભંડાર તૈયાર થઈ જશે 3 કે 4 દિવસમાં અને જો ઠંડી હશે તો એને 5 કે 6 દિવસ લાગશે તો

0: એ ઘરે બનાવી શકીએ છીએ, આપણે એને બહારથી લાવવાના હોતા નથી. પ્રાકૃતિક ખેતી એક એવી છે કે તમે જે પણ એનો એ કરો એ ઘરે તમે જાતે બનાવી શકો છો. એટલે એવા નિયંત્રણો છે કે જે નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે, દસ પરની અર્ક છે, સૂઠા અસ્ત્ર છે, આવા અસ્ત્રો જે છે એ તમે રોગ નિયંત્રણ માટે બનાવી શકો છો.
1: કોઈ એક એવા અસ્ત્રની વાત કરો જે સાદું અસ્ત્ર હોય ને એમાં જે જરૂરી કાચી સામગ્રી હોય એ આપણા ખેડૂત મિત્રોને સરળતાથી મળી રહે એ વિશે વાત કરશો.
0: બરાબર છે. આમ તો જો આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃતનો જો ઉપયોગ કરીને ખેતી કરીએ તો આપણે જે રોગ જીવાતના નિયંત્રણો છે એની બહુ જ ઓછી જરૂર પડશે. અને ક્યારેક તમને જો જરૂર પડે તો તમે નિમાસ્ત્રથી સ્ટાર્ટ કરી શકો છો કે જે નિમાસ્ત્ર તમને ઇઝીલી બનાવી શકો છો અને તમારી આજુબાજુ તમને તમારા ખેતરમાંથી જ મળી રહેશે. તો નિમાસ્ત્ર બનાવવા માટે તમારે ગાય માતાનું ગૌમૂત્ર જેટલું લો એટલી જ આપણે કડવા લીમડાના પાનની ચટણી ઉમેરી અને એને એક કે બે દિવસ તમે રવા દો અને ત્યાર પછી તમે એને પાણી સાથે મિક્સ કરી અને તમારા ખેતરમાં આપો તમે, અથવા તમારું જે વાવેલું છે એના ઉપર તમે છંટકાવ કરશો

0: કરેલું છે. પીએમડી છે એટલે પ્રી સિઝન ડ્રાય સોઈંગ, કે જે તમારી પાસે તમે એકવાર તમે જે વાવણી કરી અને તમે એને વાવણી લઈ લીધી છે ત્યારે પછી તમારું ખેતર ખાલી હોય ત્યારે તમારે તમારી પાસે ગમે તેટલા બિયારણ પડ્યા હોય, નકામા હોય, કામના હોય, તમારી પાસે જે નકામા બિયારણ જેટલા પણ પ્રકારના હોય એ બધા મિક્સ કરી દો અને ત્યાર પછી તમે આખા ખેતરમાં એને છાંટી દો. છાંટ્યા પછી તમે એને પાણી આપશો એટલે એ ઉગી નીકળશે. એ ઉગશે એટલે એ 20 દિવસના કે એવા થાય એટલે ત્યાર પછી એને તમે તો એ તમે જે કરો છો એની સાથે તમારું નિંદામણ પણ ઉગી નીકળશે. તો એ નિંદામણ એક ઓછું થઈ જશે અત્યારે આપણે. તો એ જ્યારે તમે 20-25 દિવસના થાય ત્યાર પછી તમે એને લીલા પડવાશ તરીકે એને અંદર ખેતરમાં જ રોટાવેટર કરીને એને એ કરી દો તો એ ખાતર પણ બની જશે અને તમારું નકામું જે નિંદામણ ઉગ્યું હશે તે પણ અંદર એ થઈ જશે કે જ્યારે પણ તમે ફરી બીજી સિઝન લેવા જશો ત્યારે તમને નિંદામણનો બહુ પ્રશ્ન નડે નહીં. અને અત્યારે અમે ચોમાસાની ખેતી માટે એ તૈયાર કરી અને અત્યારે અમે અંદર શાકભાજી વાવ્યા છે.
1: કયા પ્રકારના શાકભાજી તમે કર્યા છે?
0: અમારા ખેતરમાં અમે રીંગણ છે, ટામેટા છે, ચોળી છે, ગલકા છે, દૂધી છે. અત્યારે વેલાવાળા શાકભાજી વધારે થાય તો એનો મંડપ બનાવીને અમે વેલાવાળા શાકભાજી કરેલા છે અને સાથે બીજા બધા શાકભાજી પણ કરેલા છે અમે.
1: વેલાવાળા શાકભાજીમાં ખાસ ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે?
0: વેલાવાળા શાકભાજી માટે એક તો તમારો મંડપ બરાબર વ્યવસ્થિત બનાવેલો હોવો જોઈએ કે તમારા શાકભાજીને વરસાદમાં પાણીથી ઓછું નુકસાન થાય. અને જો સારો વરસાદ ને એવું હશે તો અત્યારે વેલાવાળા શાકભાજીનું ઉત્પાદન ઘણું સારું તમને મળી રહેશે.
1: આ તમારું જે પ્રાકૃતિક ખેતીનું જે ખેત ઉત્પાદન છે એ તમે કેવી રીતે એનું વેચાણ કરો છો? ડાયરેક્ટ તમારા ખેતર પરથી કે પછી એને માર્કેટમાં લઈ જાઓ છો? એ વિશે પણ વાત કરશો.
0: સરસ. અમારું જે ઉત્પાદન છે પ્રાકૃતિક ઉત્પાદન શાકભાજી એ અમે અમારા ખેતરેથી પણ જતું રહે છે અને ત્યાર પછી એક આપણી સંસ્થા છે એ અત્યારે બરોડામાં ચાલે છે. અમારું બધું જે ઉત્પાદન છે અમે ત્યાં સૃષ્ટિ હાટમાં આપીએ છીએ, લઈને જઈએ છીએ અને ત્યાં અમારું ઘણું વેચાણ થઈ જાય છે.
1: પહેલા પ્રાકૃતિક ખેતી સિવાય સાદી ખેતી કરતા હતા અને અત્યારે પ્રાકૃતિક ખેતી કરો છો, એમાં તમને નફામાં કઈ રીતે એની તુલના કરો છો?
0: આ બહુ સરસ સવાલ છે કે અત્યારે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવી છે જાણ્યા પછી અમને કરવી છે પણ એમને ડર લાગે છે કે કદાચ ઉત્પાદન ઓછું આવશે તો અમને નુકસાન જશે તો. પણ અમે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે અમને તો કોઈ નુકસાન તો થયું નથી. પણ કેમ કે અમે ખર્ચ ઘટી ગયો છે, અમે કોઈ ખર્ચ કર્યો જ નથી અને અમને ઉત્પાદન મળે છે. એ ખર્ચની કમ્પેરિઝનમાં જો જોવા જઈએ ને તો ઉત્પાદન ઘણું સારું છે. ખર્ચ વગર આપણને ઉત્પાદન જે મળે છે એ ઘણું સારું કહેવાય અને ઘણો સારો નફો આપે છે આપણને. એટલે પ્રાકૃતિક ખેતીમાં નફો તો છે જ.
1: એટલે પ્રાકૃતિક ખેતીમાં નફો છે જ, ઉપરાંત આપણા આરોગ્યનું બી આપણને સારું રહે છે, એમાંથી આપણને ઝેર વગરનું શાકભાજી મળી રહે છે. હવે તમે જે આ પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશો કરો છો એનું તમે મૂલ્યવર્ધન કરો છો?
0: હા, અમે એનું મૂલ્યવર્ધન કરીએ છીએ.
1: કઈ કઈ બનાવટો બનાવો છો એ વિશે પણ વાત કરશો?
0: અમારે ત્યાં અમે જે શાકભાજી કરીએ છીએ એના પહેલાં અમારું પંચસ્તરીય મોડલ ફાર્મ છે કે 12 માસ તમે એમાંથી ઉત્પાદન લઈ શકો એવી રીતે અમે એ કરેલું છે કે જે મોટા ઝાડ છે આંબા છે અને એવા, એની નીચે નાના ઝાડ છે ફલસા છે, સેતુ છે, કરમદા છે અને એની નીચે પાછા અમે એ કરીએ છીએ શાકભાજી કરીએ છીએ. એટલે સૂર્યપ્રકાશ બી એમને સારો મળી રહે છે અને અમારું ઉત્પાદન પણ સારું થઈ રહે છે. અને જ્યારે અમે કેરીની સિઝન આવે તો કેરી તો અમે એ કરીએ છીએ પણ ત્યાર પછી અમારી ફલસા છે જે ફલસામાંથી અમે જ્યુસ અને ફલસાનું જામ ને એવું બનાવીએ છીએ. ત્યાર પછી અમારા કરમદા છે તો કરમદામાંથી અમે અથાના અને ચટણી ને એવું બનાવીએ છીએ. એવી રીતે અમારો જે પંચસ્તરીય મોડલ છે અને નીચે પછી શાકભાજી છે એ પણ અમે લઈએ છીએ.
1: હવે જે તમે મૂલ્યવર્ધન કરીને જે બનાવટો કરો છો એનું વેચાણ કઈ રીતે કરો છો?
0: એનું વેચાણ પણ અમે શાકભાજી સાથે જ કરીએ છીએ અને એ અમારું શાકભાજી સાથે જતું રહે છે વેચાણમાં.
1: શરૂઆતમાં તમે મેડિસિનલ પ્લાન્ટની ખેતીની વાત કરી તો એ વિશે પણ અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને વાત કરશો, કયા પ્રકારના તમે મેડિસિનલ પ્લાન્ટની ખેતી કરો છો?
0: બરાબર. ખેડૂતો મેડિસિન પ્લાન્ટ તો એવા છે કે આપણે એને કચરો સમજીને કાઢી નાખીએ છીએ કે નિંદામણ છે એવું કરીને કાઢી નાખીએ છીએ પણ એ ખરેખર બધા મેડિસિન પ્લાન્ટ છે. પણ ત્યાર પછી જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મેં મેડિસિન પ્લાન્ટની ધીરે ધીરે થોડી શરૂઆત કરી ત્યારે મેં બ્રાહ્મણી છે, અશ્વગંધા છે, પછી ફુદીનો છે, સાટુડી છે અને પુનર્નવા છે, આવા બધા મેડિસિન પ્લાન્ટ લાવી અને મેં ઘણા બધા એવા પ્લાન્ટો છે કે જે મેં લાવીને એને એ કરી અને એના જ્યુસ બનાવી અને એના પાનનો ઉપયોગ કરીને અમે એને મૂલ્યવર્ધન કરતા હતા.
1: જે ઔષધીય પાકો છે એની તમે વાત કરી તો એ તમારા ઘર પૂરતું કે પછી એનું વેચાણ?

0: કરીને પણ એમાંથી તમે પૂરક આવક મેળવો છો?
1: હા, એ અમે વેચાણ નથી કરતા, એ અમારા ઘર માટે એનો ઉપયોગ કરતા હતા, અને અત્યારે એ પણ થોડું થોડું અમે અંદર સાથે કરતા રહીએ છીએ મેડિસિન પ્લાન્ટનું.
0: હવે તમે શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, તો એમાં શરૂઆતમાં કંઈ તમારે સંઘર્ષ કરવો પડ્યો, કંઈ વધારે મહેનત કરવી પડી?
1: જ્યારે અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ત્યારે અમને એવું થતું હતું કે કરીએ તો છે પણ આ બધા ઉત્પાદન નહીં આવે, આવા બધા પ્રશ્ન અમને પણ હતા કે જે અત્યારે જે ખેડૂત કરવા માગે છે એમને પણ આ જ પ્રશ્ન હશે કે ઉત્પાદન નહીં મળે તો શું થશે. પણ અમને પ્રશ્ન નડ્યા પણ અમે એનું સોર્ટ આઉટ કરી લીધું અને અમને જાણવા મળ્યું કે ખરેખર ઉત્પાદન મળે જ છે જ્યારે તમે જાતે કરતા થશો, અને જ્યારે પોતાના રીતે અને પોતાની હાથ ઉપર તમે કરશો તો તમને ખબર પડશે કે ખરેખર પ્રાકૃતિક ખેતી સારી રીતે અને સરસ રીતે કરી શકાય છે.
0: તમે એક મહિલા ખેડૂત છો, તો ખેતીનું જે કામકાજ છે અને પરિવારનું ધ્યાન રાખવાનું, રસોડાનું ધ્યાન રાખવાનું, તો એ બધાનું તમે બેલેન્સ કઈ રીતે કરો છો?
1: મહિલા છે ને બધે જ બેલેન્સ કરી શકે છે. તો અમારું પહેલાં તો પરિવારનો સાથ હોવો જરૂરી છે. તો અમારું પરિવાર એક સંયુક્ત પરિવાર છે, અમે બધા સંયુક્ત પરિવારમાં રહીએ છીએ, તો અમે એકબીજા સાથે એકબીજાના કામ લઈ લઈએ છીએ અને ઉપાડી લઈએ છીએ, અને અમે એકબીજાને હેલ્પ કરીએ છીએ, અને અમારી ખેતીમાં કે રસોડાના કામમાં કે ઘરકામમાં અમને કોઈ તકલીફ પડતી નથી. એટલે અત્યારે એક સંયુક્ત પરિવાર હોવો જરૂરી છે. જે અત્યારે પરિવારો વિખૂટા પડી રહ્યા છે, અલગ થઈ રહ્યા છે, પણ જો તમે સંયુક્ત પરિવારમાં રહેશો તો તમને કોઈ પણ કામ કરવું હશે, એવું નથી કે ખેતી એકલી જ, પણ તમે કોઈ પણ કામ કરશો અને પરિવારનો સાથ હશે તો તમે એમાં ચોક્કસ પાર પડી શકશો.
0: તમે જ્યાં પ્રાકૃતિક ખેતી કરો એ વિશેનું નોલેજ, એ વિશેની તાલીમ તમે ક્યાંથી હાંસિલ કરી?
1: સરસ. અમને જ્યારે થયું કે આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ તો અમને પહેલાં તો એક આત્મા પ્રોજેક્ટ ચાલે છે, એ આત્મા પ્રોજેક્ટમાંથી અમને જાણવા મળ્યું પ્રાકૃતિક ખેતી વિશે, અને ત્યાર પછી અમે એક સખી મંડળ છે બનાવ્યું છે અમારું, જે સખી મંડળને આત્મા પ્રોજેક્ટ તરફથી પ્રેરણા પ્રવાસ માટે લઈ જવાય છે. તો કૃષિ સખીઓને એ લોકો લઈ જાય છે અને અમને ઘણી બધી જગ્યાએ આ પ્રાકૃતિક ખેતી જે થતી હોય છે તેવા મોડલ ફાર્મ અમને બતાવ્યા, એના વિશે અમે ત્યાંથી જાણકારી મેળવી અને એક પ્રેરણા મળી કે ના, ખરેખર પ્રાકૃતિક ખેતી સારી છે અને કરવી જોઈએ, અને અમે એનાથી પ્રેરણા લીધી આત્મા પ્રોજેક્ટ તરફથી અને અમને આ પ્રાકૃતિક ખેતી માટે જાણકારી મળી.
0: પ્રાકૃતિક ખેતી માટે તમે ક્યાં ક્યાં મુસાફરી અથવા પ્રવાસ કર્યો, અથવા કઈ કઈ જગ્યાએથી તમે લીધી?
1: હો સરસ. અમને પ્રાકૃતિક ખેતી માટે અત્યારે જો જોવા જઈએ તો ડાંગ જિલ્લો આપણો પ્રાકૃતિક ખેતી માટે સરસ છે, તો અમને ડાંગ જિલ્લાની પણ મુલાકાત કરાઈ છે, અને એક છે હિમાચલ, કે જે આપણા રાજ્યપાલ હિમાચલના રાજ્યપાલ હતા અને ત્યાં એમને આખું હિમાચલ પ્રાકૃતિક બનાવ્યું છે, તો અમને ત્યાંના ઘણા બધા એવા ફાર્મ છે જેની મુલાકાત કરાઈ છે હિમાચલમાં, કે ખરેખર ત્યાં કોઈ જ પેસ્ટિસાઇડ નહીં, એક પ્રાકૃતિક ખેતી, એક પ્રકૃતિ રીતે જે ઉત્પાદન થાય છે એ કેવું થાય છે એની અમે ત્યાં જાતે નિર્દેશન કરેલું છે અને મુલાકાત લીધેલી છે.
0: હવે આવનાર સમયમાં તમે પ્રાકૃતિક ખેતીમાં કયા કયા આયોજન કરવા માંગો છો?
1: આવનાર સમયમાં મારે અત્યારે પ્રાકૃતિક ખેતીમાં અમે જે શાકભાજી ને કરીએ છીએ પણ, અને સાથે અથાના જામ ને બનાવીએ છીએ. હવે અમારો એક આગળનો એક એ છે કે જે આપણા મેડિસિન પ્લાન્ટ છે એના પાન, કે સરગવાશ છે, પછી બ્રાહ્મણી છે, અશ્વગંધા છે, આવા બધાના પાનની સુકવણી કરી અને ડ્રાય કરી અને એની સુકવણી કરીને કરવાનો વિચાર છે. અને જ્યારે અમારું જે ઉત્પાદન શાકભાજી છે એમાં ટામેટા છે, ડુંગળી છે, આવા બધા જે શાકભાજી છે એને પણ સુકવણી કરી અને એનો પણ અત્યારે પાવડર બનાવવાનું આગળ અમે વિચારી રહ્યા છે.
0: અત્યારની વાત કરીએ તો કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં મહિલા ના હોય, દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ પડતું સ્થાન ધરાવી રહી છે. તો આપણા જે મહિલા ખેડૂતો છે અને મહિલા જે શ્રોતા બહેનો છે એમને તમે શું સંદેશ આપશો?
1: સરસ. હું મહિલા બહેનોને કહેવા માંગીશ કે તમે તમારા જીવનમાં જો ખેતી કરતા હોય અથવા તમારા ઘરેથી જો ખેતી કરતા હોય તો થોડુંક ધ્યાન આપી, કારણ કે આપણા પરિવારના ડોક્ટર આપણે જ છે. એક મહિલા જ છે કે જમવાનું એવું બનાવો કે બીમાર વ્યક્તિ સારા થઈ જાય અને સારા વ્યક્તિ હોય એ બીમાર જ ના પડે. તો આપણે બહેનોએ એક પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂર છે, અને પ્રાકૃતિક ખેતી માટે આપણે ગાય માતાની જરૂર છે. તો બહેનો, તમારા આંગણે જો તમે ખેતી જ કરતા હોય તો એક ગાય માતા તો આપણે પાડવારી જ શકીએ, એક ગાય માતાનું પાલન પોષણ તો આપણે કરી જ શકીએ. તો દરેક બહેનો પોતાના આંગણે એક ગાય માતા રાખો અને પ્રાકૃતિક ખેતી તરફ થોડાક વળો તો અત્યારે જરૂરી છે કે આપણા બાળકોને, આપણા કુટુંબને, આપણી આવનાર પેઢીને

0: બચાવવી હશે તો આપણે ગાય માતા રાખી અને એક પ્રાકૃતિક ખેતી તરફ વળીએ.
1: જિજ્ઞાસાબેન, કિસાનવાણીના આ કાર્યક્રમમાં અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને પ્રાકૃતિક ખેતી વિશેની વાત કરી, એની મહત્વ વિશેની વાત કરી અને તમારા અનુભવો શેર કર્યા, એ બદલ આકાશવાણી પરિવાર અને અમારા ખેડૂત મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.
2: રમેશભાઈ, આ પ્રગતિશીલ મહિલા ખેડૂત જિજ્ઞાસાબેન પટેલનાઓએ ખૂબ સરસ માહિતી આપી. ખેતી ક્ષેત્રે તેઓએ સરસ સિદ્ધિ હાંસિલ કરી છે. તેઓને પ્રાકૃતિક ખેતી કરવા બદલ તેમજ ઔષધીય પાકોની ખેતી કરવા બદલ રાજ્યપાલ સાહેબ તરફથી સન્માનિત કરેલા છે અને હાલમાં તેઓ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં હાલોલ મુકામે બોર્ડ ઓફ મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. ખરેખર એક પ્રગતિશીલ મહિલા તરીકે જિજ્ઞાસાબેન પટેલનાઓએ કૃષિ ક્ષેત્રે ખૂબ સરસ ઉમદા કાર્ય કરેલ છે અને યોગદાન આપેલ છે.

મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાના આવતા 24 કલાકના વર્તારો પ્રમાણે ઉત્તર ગુજરાતના લગભગ બધા જ જિલ્લાઓ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા તથા પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, આ સાથે જ દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના સમગ્ર પ્રાંતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. માછીમાર ભાઈઓને આવતા 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે. હવામાન સમાચાર પૂરા થયા.